228.3 મીટર એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે સોમવાર શ્રાવણ દિનાંક 26 શક સંવત 1948 એટલે કે 17 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58 અને 20 સેકન્ડ્સ થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ. મંગળ સ્વ

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે વિચાર બિંદુ, સિદ્ધિ સાથે સુદ્ધિ. પઠન કરી રહ્યા છે જિજ્ઞા મહેતા.
1: વિચાર બિંદુ.
2: મહાન વિચારક સોક્રેટિસે કહ્યું છે કે જીવનની કોઈ એક બાજુનો વિકાસ કે એકાદ ખૂણનો વિકાસ એ ચારિત્ર્યનો સમગ્ર વિકાસ નથી, પરંતુ આપણે એકાદ અંશના અસાધારણ પરિણામથી અંજાઈ જઈએ છીએ અને તેનો મહિમા કરીએ છીએ. એક વ્યક્તિ સંગીતમાં અસાધારણ સફળ હોય, પરંતુ તેના ક્રોધ કે લોભ ઈર્ષ્યા એવા ને એવા હોઈ શકે છે. સંગીત વિશારદતા હોય, પરંતુ આ મર્યાદાઓ ઉપર તેણે કાબુ ન મેળવ્યો હોય તો વ્યક્તિત્વના મૂલ્યાંકનમાં એ વ્યક્તિને ઊંચું સ્થાન નહીં આપી શકાય. તેની કલાનું ગૌરવ કરી શકાય, પરંતુ તેના વ્યક્તિત્વનું નહીં. જીવનના તમામ ક્ષેત્રે આ વાત સત્ય છે. કોઈ માણસ હઠપૂર્વક અમુક સિદ્ધિઓ મેળવે તે પછી પણ તેની ચિત્ત શુદ્ધિ ન થઈ હોય એ શક્ય છે. એટલે સિદ્ધિ અને શુદ્ધિ વચ્ચે સતત વિવેક રાખવો જરૂરી છે. સાધનામાં સિદ્ધિ કરતાં શુદ્ધિનું મહત્વ છે. સિદ્ધિ માણસને અહંકારી બનાવી દે છે. સાચા સાધકો શુદ્ધિને જ મહત્વ આપે છે. સિદ્ધિઓ તો યાત્રાપથના અંતરસૂચક પથ્થરો છે. સાચો સાધક ત્યાં અટકી ન જાય. બધા પ્રકારના

0: બંધનોમાંથી મુક્તિ એ જ જીવનનું પરમ લક્ષ્ય છે.
1: વિચાર બિંદુ.
2: આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, સિદ્ધિ સાથે શુદ્ધિ. પઠન જીજ્ઞા મહેતા. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

સાંભળીએ પ્રભુદાસ ગુંડલિયાની રચના. ખીમદાસની રચના પ્રભુદાસ ગુંડલિયાના સ્વરમાં.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ. કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવા

પતા નથી એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રસ્તુત છે અનુરાધા પૌડવાલના સ્વરમાં આ સુંદર રચના.

0: કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ ત્રિકમ સાહેબની રચના પુનાભા ગઢવીના સ્વરમાં.
1: તે પૈકી મેટારિઝમ

પ્રસ્તુત છે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. આજનો વિષય છે મેટાઝિઝમ એનિસોપ્લી એક જૈવિક નિયંત્રણ. પ્રસ્તુતિ સીડી કરમશિયાણી.

ખેડૂત મિત્રો, ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતો પર વિવિધ જાતિની ફૂગ પરજીવીકરણ કરી તેની વસ્તીનું નિયંત્રણ કરે છે. તે પૈકી મેટારિઝમ એની સોપલી એક અગત્યની ફૂગ ગણાય છે. અન્ય જાતિની એન્ટોમોપેથોજેનિક ફૂગની માફક આ ફૂગ પણ જીવાતોના જૈવિક નિયંત્રણ માટે વપરાય છે. બધી જ જાતિની ફૂગની પરજીવીકરણ કરવાની રીત લગભગ એક સરખી હોય છે. ખાસ કરીને મેટારિઝમ એની સોપલી જાતિની ફૂગ ડેસ્ટ્રિક્સિન નામનું ઝેરી તત્વ પેદા કરે છે, જે જીવાતના શરીરની ચામડી ઓગાળવામાં મદદરૂપ થાય છે. આ ફૂગની અસરથી મૃત્યુ પામેલી જીવાતો પર લીલાશ પડતા રંગની ફૂગનું આવરણ જોવા મળે છે, તેથી તે ગ્રીન મસ્કરડાઇડિન ફૂગ તરીકે ઓળખાય છે. તે લગભગ 300 જેટલી જીવાતો પર નોંધાયેલ છે. હવે મિત્રો, ખાસ કરીને પાયરીલા, બદામી ચૂસિયા, મિલીબગ, મધ્યો અને મોલો જેવી ચૂસિયા પ્રકારની જીવાતો તથા ધેણ એટલે કે ડોળ, થડ કાપી ખાનારિયળ અને ઉધઈ જેવી જમીનજન્ય જીવાતોના નિયંત્રણ માટે તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત નારિયેળીના ગેંડા કીટક અને બીજી ઈયળો પર તેનું આક્રમણ જોવા મળે છે. આ જીવાતોની જુદી જુદી અવસ્થાઓ જેવા કે ઈંડા, ઈયળ, કોશેટા, બચ્ચા અને પુખ્ત પર આ ફૂગ પરજીવીકરણ કરતી નોંધાયેલ છે. મેટારિઝમ એનિસોપલી ફૂગને પ્રયોગશાળામાં કૃત્રિમ માધ્યમ પર મોટા પાયે ઉછેરી શકાય છે, તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન શક્ય બન્યું છે. આપણા દેશમાં તે મેટાસોફ્ટ, મેટાકિલ, એગ્રીમેટ અને પતંજલિ મેટા જેવા જુદા જુદા વેપારી નામે બજારમાં મળે છે. સામાન્ય રીતે આવા વ્યાપારી ધોરણે મળતા ઉત્પાદનમાં ઓછામાં ઓછા પ્રતિ ગ્રામ અથવા તેની બનાવટમાં 108 જેટલી સંખ્યામાં જીવંત બીજાણુ સ્પોર હોય છે, કે જે કોલોની ફાર્મિંગ યુનિટ CFU તરીકે ઓળખાય છે. આવા વ્યાપારિક ઉત્પાદન વેટેબલ પાવડર અને પ્રવાહી સ્વરૂપમાં મળે છે. સામાન્ય રીતે આવી ફૂગ આધારિત જૈવિક કીટનાશક દવાને તેના મૂળ પેકિંગમાં 400 સેન્ટીગ્રેડ કરતાં નીચા તાપમાને સારા હવા ઉજાસવાળા રૂમમાં સૂકી જગ્યાએ રાખવામાં આવે તો વેટરનિટી પાવડર સ્વરૂપે મળતી બનાવટની સક્રિય અસરકારક રહેવાની ક્ષમતા 6 મહિના સુધીની હોય છે. આવી જૈવિક કીટનાશક મનુષ્ય, સસ્તન પ્રાણીઓ, જીવાતના કુદરતી દુશ્મનો જેવા કે પરજીવી અને પરભક્ષી કીટકો, પરાગનયન માટેના ઉપયોગી કીટકો, માછલી અને પક્ષીઓ માટે સલામત પુરવાર થયેલ છે. સામાન્ય રીતે પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે મેટારિઝમ એનિસોપલી આધારિત જૈવિક કીટનાશકને 10 લિટર પાણીમાં 50 ગ્રામ પ્રમાણે મિશ્ર કરી છાંટવામાં આવે છે. જ્યારે જમીનમાં રહી નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે આવી જૈવિક કીટનાશકને ડ્રેચિંગ દ્વારા જમીનમાં આપવામાં આવે છે. ખાસ કરીને વાતાવરણમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ વધારે હોય

0: ત્યારે આવી જૈવિક કીટનાશકની અસરકારકતા વધુ મળે છે. સારા પરિણામો મેળવવા ઠંડા પહોરે છંટકાવ કરવો હિતાવહ છે. આણંદ ખાતે આવેલ જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં હાથ ધરેલ પ્રાથમિક કક્ષાના અભ્યાસ પરથી જાણી શકાયું છે કે ધેણ એટલે કે ડોળ તેમજ આંબાની મધ્યા નામની જીવાતના જૈવિક નિયંત્રણ માટે મેટારિઝમ એનિસોપલી અસરકારક જણાયેલ છે.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી, જેમાં આજનો વિષય હતો મેટારિઝમ એનિસોપલી, એક જૈવિક નિયંત્રણ. પ્રસ્તુતિ સીડી કરમશિયાણી. શ્રોતા મિત્રો, 6:45 પ્રસ્તુત કરીશું રામચરિત માનસ ગાન, કલાકાર એ હરિહરન.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા રામચરિત માનસ ગાન, કલાકાર એ હરિહરન. બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. અથ વાર્તાઃ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉક્તવાન યત યુવાનઃ, મહિલાઃ, કૃષકાઃ, નિર્ધનજનાઃ ચ સબલાઃ ભવેયુઃ ઇતિ આવશ્યકમસ્તિ. યેન 47,000 યાવત ભારતરાષ્ટ્રં પૂર્ણતયા વિકસિત દેશઃ ભવિતુમર્હતિ. સહ અવદત યત નરેન્દ્ર મોદી સર્વકારઃ એતેષાં વર્ગાણાં કલ્યાણે વિકાસે ચ વિશેષં ધ્યાનં પ્રદદાતિ. શ્રી શાહ હ્યઃ રાજસ્થાન રાજ્યસ્ય અલવર નગરે એકમ કાર્યક્રમં સંબોધયન આસીત. તેન રાજ્યસ્ય 17 જનપદેષુ 53,400,00 કોટિ રૂપ્યકાણાં વિકાસ પરિયોજનાનાં શિલાન્યાસં ઉદ્ઘાટનં ચ કૃતમ્. તેન કથિતં યત સર્વકારેણ કૃષકાણાં કલ્યાણાય અનેકાહ યોજનાહ પ્રારબ્ધાહ. સહ અવદત યત ચતુર્દશોત્તરદ્વિસહસ્રતમવર્ષાત 26,000,000,000 વર્ષમ યાવત મોદી સર્વકારેણ કૃષકાણાં કૃતે બૃહત યોજનાહ પ્રવર્તિતાહ, ન્યૂનતમ સમર્થન મૂલ્યં ચ નિરંતરં વર્ધિતમિતિ. નવદિલ્લ્યાં અદ્ય કેન્દ્રીય રાજ્યમંત્રીણા ડોક્ટર જીતેન્દ્રસિંહેન 17 રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર પ્રદીયતે. રાષ્ટ્રનિર્માણે વિશિષ્ટ યોગદાનં દત્તવદ્ભ્યઃ સેવાનિવૃત્ત કર્મચારીભ્યઃ એતત પદકં અર્પ્યતે. એતદતિરિચ્ય પેન્શન મિત્ર પુસ્તિકાયાહ વિમોચનં તથા 15 વિત્તકોષાણાં પ્રદર્શની અપિ આયોજ્યતે. એર ઇન્ડિયા વિમાનસેવયા વિશાખાપત્તનમ નગરસ્ય સર્વાહ વૈમાનિકયાત્રાહ અદ્ય ભોગાપુરાત અલ્લુરી સીતારામ રાજુ અંતરરાષ્ટ્રીય વિમાનપત્તનાત અનુવર્ત્યંતે. યાસામ વિમાનસંકેતઃ VTZ ઇતિ પૂર્વવત એવ સ્થાસ્યતિ. સંસ્થયા ભોગાપુર દેહલી માર્ગયોઃ મધ્યે પ્રતિસપ્તાહં 14 ઉડ્ડયનાનાં ચક્રં નિર્દિશ્યતે. અસ્ય આધુનિક વિમાનપત્તનસ્ય પ્રાયઃ 77

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનું આજે સમાપન. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં GBSના 5 શંકાસ્પદ કેસ નોંધાયા. અમદાવાદ એરપોર્ટ પર 32 લાખથી વધુ કિંમતના સોના અને અન્ય મત્તા ઝડપાઈ. NTA 3 UGC નેટ વિષયો અંગ્રેજી વાણિજ્ય અને સમાજશાસ્ત્રની પુનઃ પરીક્ષા યોજશે. અને પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. સમાચાર વિગતવાર. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનું આજે સમાપન થશે. સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસથી હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે રાજ્યમાં 9-17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘર પર તિરંગો લહેરાવવામાં આવ્યો. રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ યોજાઈ. આજે અભિયાનના અંતિમ દિવસે વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાશે. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં GBSના 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા શહેરભરમાં વિવિધ દુકાનો, રેસ્ટોરાં અને ચાના સ્ટોલ પર નિરીક્ષણ કરી રહી છે. લુણાવાડા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રોહિતભાઈએ કહ્યું કે 2 અલગ અલગ ટીમો દ્વારા નિરીક્ષણ કરાઈ રહ્યું છે.
1: નગરપાલિકા કે તાર મેં જો ફૂલ સ્ટોર હૈ રેસ્ટોરન્ટ હૈ વહાં પે જો હમારે દ્વારા અલગ અલગ દો ટીમ બનાઈ હુઈ હૈ જો આકસ્મિક સે આકે ચેકિંગ કરેગી ઓર આગે ભી વો જારી રહેગી કે દિનો હમને વો 4000 કા દંડ દિયા હૈ ઓર ખાદ્ય પદાર્થ જો જિસ ચીજ મે મિલા હૈ વો હમને નાશ કિયા હૈ. ફૂડ પોઇઝનિંગ હુઆ થા 5 બાળકો કો બક્સીબજ કુમાર છાત્રાલય કો ઓર ઉસકો ભી હમને જરૂરી સૂચન દિયે હુએ હૈ.
0: બનાસકાંઠા જિલ્લાના દાતા પંથકને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી છે. જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના હસ્તે દાતા તાલુકાના પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સાથે નવનિર્મિત બ્રિજ પણ નાગરિકો માટે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે બોલતા મંત્રીશ્રીએ કહ્યું કે આ નવીન સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી સેવાઓ અને કલ્યાણ

0: યોજનાઓનો લાભ સરળતાથી મળશે.
1: તાલુકા પંચાયત દાતાના આ ભવનનું આજ મુહૂર્ત થયું છે અને આ ભવન આ વિસ્તારના જન કલ્યાણની યોજનાઓ માટે જનજનની સુખાકારી માટે કામ કરતું થાય એની ચિંતા આદરણીય પ્રધાનમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી કરી રહ્યા છે, ત્યારે આ ભવનનું જલ્દીથી જલ્દી નિર્માણ થઈ અને ટૂંક સમય આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ જાય તો લોકાર્પણ પણ જલ્દીથી થાય એની ચિંતા કરી છે મુખ્યમંત્રીશ્રીએ.
0: અમદાવાદ એરપોર્ટ પર શાહજહાંથી ફ્લાઇટમાં અમદાવાદ આવેલા કેરલાનું દંપતિ 32 લાખથી વધુ કિંમતના સોના અને અન્ય મત્તા સાથે ઝડપાયું છે. ગુપ્ત માહિતીના આધારે અમદાવાદ કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ દ્વારા શાહજહાંથી અમદાવાદ આવતા એક મહિલા મુસાફર અને એક પુરુષ મુસાફરને અટકાવ્યા હતા. તપાસમાં મહિલા મુસાફર પાસે 28 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત પુરુષ મુસાફરના સામાનની તપાસમાં કોસ્મેટિક્સ, રેડીમેડ ગાર્મેન્ટ, 2 લેપટોપ અને 1 મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેની કુલ કિંમત આશરે 3,50,000 રૂપિયા હતી. કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ ઉપરોક્ત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. બંનેની અટકાયત બાદ વધુ તપાસ કરાઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ 3 UGC NET વિષયો અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્ર માટે ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. આ વિષયોમાં ભૂલોની અસંખ્ય ફરિયાદો મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. NTAએ જણાવ્યું હતું કે અંગ્રેજી અને વાણિજ્ય પરીક્ષા 9 સપ્ટેમ્બરના રોજ અને સમાજશાસ્ત્ર પરીક્ષા 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ઉલ્લેખનીય છે કે NTAએ જુનિયર રિસર્ચ ફેલોશિપ, આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ માટેની લાયકાત અને PhD કાર્યક્રમમાં પ્રવેશ માટે 87 વિષયોમાં 22 જૂનથી 30 જૂન 2026 દરમિયાન UGC NET June 2026ની પરીક્ષા યોજી હતી. NTAએ આ ભૂલોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે. સમિતિએ નિષ્પક્ષ અને ભૂલમુક્ત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે આ 3 વિષયો માટે ફરીથી પરીક્ષા લેવાની ભલામણ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે. રાજ્યભરના મહાદેવ મંદિરોમાં આજ સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. વહેલી સવારથી શિવમંદિરો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવમંદિરોમાં આજે વિશેષ પૂજા યજ્ઞનું આયોજન કરાયું છે. અમદાવાદના ચાંદખેડા ખાતે શિવ પાલખી યાત્રાનું આયોજન કરાયું છે. આ સાથે લઘુરુદ્ર, તખ્તપૂજન, 1008 દીવાની આરતી પણ કરાશે. પ્રથમ સોમવારે ની પૂર્વ સંધ્યાએ સોમનાથ ખાતે મહાદેવને ભસ્મ અને પીળા તથા લાલ પુષ્પોથી શણગાર કરાયો હતો. મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટી હતી.
2: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે શ્રાવણના પ્રથમ સોમવાર વહેલી સવારથી સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યો હતો અને સમગ્ર પરિસર હર હર મહાદેવ તથા જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું. એટલી વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોના પ્રવાહને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અચરુ અને સફળ વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. હજારો યાત્રીઓની ભીડ હોવા છતાં દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી.
0: વડનગર શ્રાવણોત્સવ અંતર્ગત વડનગરના શર્મિષ્ઠા તળાવના કાંઠે ગઈકાલે શ્રાવણ મંગળ આરંભ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને શ્રાવણ માસની પવિત્રતાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે અત્યંત ભક્તિમય અને સાંસ્કૃતિક માહોલમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ પ્રસંગે પર્યાવરણ મૈત્રી પ્રવાસન માટે શ્રાવણોત્સવ કાર્યક્રમ દરમિયાન પ્રવાસીઓ માટે 3 ઈ-રિક્ષાનું હસ્તાંતરણ કરાયું. આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રાવણોત્સવ અંતર્ગત આગામી સપ્તાહોમાં પણ વિવિધ કાર્યક્રમોની હારમાળ યોજાશે, જે વડનગરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ અને પર્યટકોને મંત્રમુગ્ધ કરશે. જે અંતર્ગત 23 ઓગસ્ટના રોજ સંગીત સાધના, 30 ઓગસ્ટના રોજ ધ્યાન અને ભક્તિનો વિશેષ કાર્યક્રમ તથા 6 સપ્ટેમ્બરના રોજ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજવામાં આવશે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાથી છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી, નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. તો મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદામાં વીજળીના કડાકા

સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગાંધીનગરના દહેગામમાં અપહરણ બાદ યુવકની હત્યાના કેસનો એક આરોપી ઝડપાયો છે. દહેગામ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ શરૂ કરતા મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. અપહરણની માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પૂછપરછમાં આરોપી સહિત ચાર શખ્સોએ યુવકને કેનાલમાં નાખ્યાની કબૂલાત થઈ હતી. અન્ય ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમના સંપૂર્ણ ગાન દરમિયાન કરવામાં આવેલી દખલગીરી તથા અપમાનજનક કૃત્યના વિરોધમાં ભુજ ખાતે કેન્ડલ માર્ચ યોજવામાં આવી, તો પંચમહાલના ગોધરામાં પણ વંદે માતરમના મુદ્દે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને વંદે માતરમના મુદ્દે કોંગ્રેસની નીતિ સામે સવાલો ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રગાન વંદે માતરમના અપમાનના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી. રેલવે તંત્ર દ્વારા ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રક અને ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ ટ્રેન આજથી અમદાવાદના મુખ્ય સ્ટેશનના બદલે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ થશે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી વિગતો અનુસાર ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ આજથી મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ મુસાફરો માટે સેવામાં રહેશે. નવા નિર્ધારિત સમયપત્રક મુજબ આ ટ્રેન દ્વારકાના ઓખા સ્ટેશનથી દરરોજ સાંજે 4:45, જ્યારે સામાછેડીથી આ ટ્રેન સવારે 6:15 સાબરમતીથી ઓખા જવા માટે રવાના થશે. આ ટ્રેનનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન હવે કાલુપુર અમદાવાદ રેલવે સ્ટેશનની જગ્યાએ સાબરમતી સ્ટેશન રહેશે. ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે, તો જામનગર ખંભાળિયા હાઈવે પર પણ એક વાહનમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. આગ પર ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનું આજે સમાપન. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં GBSના 5 શંકાસ્પદ કેસ નોંધાયા. અમદાવાદ એરપોર્ટ પર 32 લાખથી વધુ કિંમતના સોના અને અન્ય મત્તા ઝડપાઈ. NTA 3 UGC નેટ વિષયો અંગ્રેજી વાણિજ્ય અને સમાજશાસ્ત્રની પુનઃ પરીક્ષા યોજશે અને પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ રચના સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વહાલી દીકરી યોજના. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ.
1: પરિવારનું ગૌરવ છે અને દીકરી પરિવારનું ગૌરવ છે અને સમાજની અમૂલ્ય સંપત્તિ છે. દીકરીઓને શિક્ષણ, સુરક્ષા, સ્વાવલંબન અને સમાન તકો મળે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવું, તેમનું શિક્ષણ ચાલુ રાખવું, બાળ લગ્ન અટકાવવું અને તેમને આત્મનિર્ભર બનાવવાનું છે. વહાલી દીકરી યોજના એ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એક કલ્યાણકારી યોજના છે. તો કેન્દ્ર સરકારની બેટી બચાવો બેટી પઢાવો યોજના પણ દીકરીઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ છે. આ અભિયાન દ્વારા દીકરીના જન્મને સ્વીકારવા, દીકરીઓને શિક્ષણ આપવા, તેમની સુરક્ષા અને સન્માન જાળવવા અંગે સમાજમાં જાગૃતિ લાવવામાં આવે છે. દીકરીઓના શિક્ષણ માટે વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ પણ અમલમાં છે. આર્થિક રીતે નબળા પરિવારોની તથા અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પાત્ર વર્ગની વિદ્યાર્થિનીઓને અભ્યાસ ચાલુ રાખવા માટે વિવિધ શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. ધોરણ 10 પછીના અભ્યાસથી લઈને ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક અભ્યાસ સુધીના વિવિધ શિષ્યવૃત્તિઓ દ્વારા દીકરીઓને આગળ વધવાની તક મળે છે. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરીઓને શાળાએ જવા માટે મફત સાયકલ આપવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં રહેતી દીકરીઓ માટે આ યોજના ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત પાત્ર પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજના જેવી યોજનાઓ પણ આર્થિક સહાય માટે અગત્યની છે. વિવિધ સામાજિક વર્ગો અને જરૂરિયાત મુજબ સરકાર દ્વારા મહિલાઓ અને દીકરીઓ માટે શિક્ષણ, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ તથા આર્થિક સહાયની અનેક યોજનાઓ પણ અમલી છે. આ પૈકી ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓ માટેની મહત્વપૂર્ણ યોજના છે. વહાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓના જન્મદરમાં વધારો કરવો, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. વહાલી દીકરી યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી દીકરીને તેના શિક્ષણ અને લગ્ન માટે સરકાર તરફથી કુલ રૂપિયા 1,10,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. સરકાર દ્વારા આ સહાય દીકરીના વિકાસના અલગ અલગ 3 તબક્કે સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનો પ્રથમ તબક્કો દીકરી જ્યારે ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000ની સહાય મળે છે. બીજા તબક્કામાં દીકરી જ્યારે ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા 6,000ની સહાય મેળવે છે અને ત્રીજા તબક્કામાં દીકરી 18 વર્ષની ઉંમર વટાવે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે 1,00,000ની રકમ મળે છે. અહીં ખાસ શરત એ છે કે દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ. આ યોજના માટેની પાત્રતા જોઈએ તો દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ. માતા પિતાની વાર્ષિક આવક રૂપિયા 2,00,000 કે તેથી ઓછી હોવી જરૂરી છે. ખાસ આ યોજનાની મર્યાદા એ છે કે દરેક પરિવારની વધુમાં વધુ 3 દીકરીઓ સુધી આ યોજનાનો લાભ મળી શકે છે. અરજી ફોર્મ સાથે આ મુજબના પુરાવા જોડવાના હોય છે. દીકરીના જન્મનું પ્રમાણપત્ર, માતા

0: પિતાનું આધાર કાર્ડ, માતા પિતાનો વાર્ષિક આવકનો દાખલો, દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, માતા અથવા દીકરીના બેંક પાસબુકની નકલ, સક્ષમ અધિકારી સમક્ષ કરેલું કે સોગંદનામું રજૂ કરવાનું હોય છે. વહાલી દીકરી યોજનાનો લાભ મેળવવા અરજી કરવા માટે અરજદાર નજીકના આંગણવાડી કેન્દ્ર, CDPO કચેરી, જનસેવા કેન્દ્ર અથવા ઈ ગ્રામ સેન્ટર પરથી મફતમાં ફોર્મ મેળવીને ભરી શકે છે. આ સિવાય ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી પણ આ યોજના અંગેની માહિતી મેળવી શકાય છે. સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે દીકરીને બોજ નહીં પરંતુ ભવિષ્યની શક્તિ માનીએ. આજે શિક્ષિત અને સશક્ત દીકરી જ આવતીકાલના સશક્ત સમાજનું નિર્માણ કરી શકે છે.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક અંતર્ગત વહાલી દીકરી યોજના. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. થોડીક ક્ષણોમાં સવારનું બુલેટિન અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોનું સશક્તિકરણ કરવું ખૂબ જ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર આ વર્ગો પર ખાસ ધ્યાન આપી રહી છે. શ્રી શાહ રાજસ્થાનના અલવરમાં 17 જિલ્લાઓમાં 6,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા પછી એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોના વિકાસ અને કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. 2014-2026 સુધી એક પણ વર્ષ એવું નથી રહ્યું જ્યારે મોદી સરકારે ખેડૂતો માટે કોઈ મોટી યોજના શરૂ ન કરી હોય. તેમણે નોંધ્યું હતું કે લઘુત્તમ ટેકાના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે ડેરી ક્ષેત્રમાં ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની અપાર સંભાવના છે અને ગુજરાતના ખેડૂતોએ આ સાબિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી વર્ષોમાં રાજસ્થાનના દરેક ઘરમાં ઉચ્ચ ઉપજ આપતી ગાય અને ભેંસની જાતિઓ દાખલ કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ પ્રસંગે ગૃહમંત્રીએ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ભંડોળ ટ્રાન્સફર કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે અમેરિકાના પ્રવાસે જવા રવાના થયા. જાન્યુઆરી 2027માં ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન માટે વિદેશી રોકાણકારોને આવકારવા મુખ્યમંત્રી આગામી 24 તારીખ સુધી અમેરિકા અને કેનેડાના પ્રવાસે રહેશે. તેઓ આ બંને દેશમાં રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠક કરી ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા પ્રયાસ કરશે. મુખ્ય સચિવ એમ.કે. દાસ ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિમંડળ અમેરિકામાં વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાય સાથે ગોળમેજી પરિષદ તેમજ વ્યક્તિગત બેઠકો યોજી ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરશે. મુખ્યમંત્રી જાન્યુઆરી 2027માં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સંમેલનમાં જોડાવવા માટેનું પણ બંને દેશના ઉદ્યોગકારોને નિમંત્રણ પાઠવશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ યુજીસી નેટ પરીક્ષાના 3 વિષયો અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્ર વિષયોની ફરીથી પરીક્ષાની જાહેરાત કરી છે. આ 3 વિષયોના પરીક્ષા પેપરમાં કેટલીક ત્રુટીઓની ફરિયાદ મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એનટીએ જણાવ્યું કે અંગ્રેજી વિષયની પરીક્ષા 9 સપ્ટેમ્બરે સવારે, વાણિજ્ય વિષયની તે જ દિવસે બપોરે અને સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા 10મીએ સવારે આયોજિત કરવામાં આવશે. રાજ્ય સરકારે ગઈકાલે મોડી સાંજે 144 અધિકારીઓની બઢતી બદલીના આદેશ જારી કર્યા હતા, જેમાં કચ્છ જિલ્લાના પણ અનેક અધિકારીઓને બદલવામાં આવ્યા છે. જે અંતર્ગત ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવની બદલી કરી અમરેલીના પ્રાંત અધિકારી મહેશ જે નાકિયાની નિમણૂક કરવામાં આવી છે. અભિષેક આર સિંહાને પ્રાંત અધિકારી મુન્દ્રા તરીકે મૂકવામાં આવ્યા છે. મુન્દ્રા ખાતે ફરજ બજાવતા બીએચ ઝાલાની નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે શૈલેષ સિંહ ભટ્ટની મોરબીથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી કચ્છ તરીકે બદલી

0: કરવામાં આવી છે. ભચાઉના પ્રાંત અધિકારી જે આર ગોહિલની પોરબંદર બદલી કરાઈ છે, જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી સી આર નિમાવતને નડિયાદ પ્રાંત અધિકારી તરીકે મુકાયા છે. કચ્છની પ્રથમ મહાનગરપાલિકામાં નાયબ કમિશનરની બે પૈકી એક જગ્યા બે મહિના કરતાં વધુ સમયથી ખાલી પડી હતી. જારી કરાયેલી રાજ્યવ્યાપી બદલીઓ અંતર્ગત આ જગ્યા ઉપર મહેસાણાના પ્રાંત અધિકારી યુએચ વાણંદ મૂકવામાં આવ્યા છે. ભચાઉના પ્રાંત અધિકારી તરીકે અભિષેક પ્રમોદ તળેની નિમણૂક કરાઈ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમી પર્વનો સમન્વય થયો છે. સોમવાર નિમિત્તે શિવાલયો દિવસભર પૂજા અર્ચન મહાઆરતી સમૂહ મહિમ્ન પઠનથી ગાજતા રહેશે. ભુજ જેની ગોદમાં વસ્યું છે એ ભુજિયા કિલ્લાની તળેટીમાં આજે નાગપંચમીનો મેળો ભરાશે, જેનો આરંભ પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા નાગદેવતાના પૂજન સાથે થશે. કચ્છની વર્ષોની પરંપરા મુજબ ભુજિયાના મેળા સાથે શ્રાવણી મેળાઓનો આરંભ થાય છે. ભુજિયા તળેટીમાં લોકો ઉમટી પડશે. ખાસ કરી આ મેળો શહેરી તેમજ ગ્રામીણ સંસ્કૃતિના પ્રતીક સમો બની રહેશે. ભુજ નજીક સુરલબેટના રમણીય સ્થળે પણ આજથી સોમવારી મેળાઓનો પ્રારંભ થશે. જિલ્લામાં શ્રાવણ મહિનાના પ્રારંભ છતાં જિલ્લાના પૂર્વીય વિસ્તારને બાદ કરતા આખા જિલ્લામાં વરસાદની સ્થિતિએ ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે. જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં હજુ વાવેતર ન કરી શકેલા ખેડૂતો સહિત જેમણે વાવેતર કર્યું છે તે પણ વરસાદ ઝંખી રહ્યા છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અનુભવ પુરસ્કારો 2026 એનાયત કરશે. ડીઆરઆઈએ દક્ષિણ પૂર્વ એશિયાઈ સોપારી ભારતમાં આયાત કરવાનું નેટવર્ક ઝડપી પાડ્યું. 9 વ્યક્તિઓની ધરપકડ. 2027 વસ્તી ગણતરી અંતર્ગત લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આજથી સ્વગણતરી શરૂ થશે. એનટીએએ યુજીસી એનઈટી એટલે કે નેટ પરીક્ષાના ત્રણ વિષયોની પુનઃ પરીક્ષાની જાહેરાત કરી. પૂંછ જિલ્લાની 12 દિવસીય વાર્ષિક શ્રી બુઢા અમરનાથ યાત્રા આજથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ. અને બીડબ્લ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપનો આજથી નવી દિલ્હી ખાતે પ્રારંભ. સમાચાર વિગતવાર. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અનુભવ પુરસ્કારો 2026 એનાયત કરશે. આ કાર્યક્રમમાં પેન્શન મિત્ર પર હેન્ડબુક અને રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ડીએલસી ઝુંબેશ 5 માટેની માર્ગદર્શિકાનું વિમોચન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના ભાગરૂપે એક બેંક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે, જ્યાં 17 પેન્શન વિતરણ કરતી બેંકોના નિવૃત્ત કર્મચારીઓ માટે રચાયેલી તેમના ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરાશે. રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર યોજના 2026 માટે પસંદ કરાયેલા 15 પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે અને સરકારના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો ભાગ રહ્યા છે, જેમ કે પાસપોર્ટ સેવા કેન્દ્ર, જૂના નિયમો રદ કરવા અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ નવા નિયમો ઘડવા, વહીવટ અને એકાઉન્ટિંગમાં તકનીકી અનુકૂલન, ઉર્જા સંરક્ષણ વગેરે. અનુભવ પ્લેટફોર્મ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, 12 જાહેર ક્ષેત્રની બેંકો અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોના નિવૃત્ત અને નિવૃત્ત કર્મચારીઓના સરકારમાં કામ કરવાના તેમના અનુભવો શેર કરવા માટે એક મંચ પૂરો પાડે છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈએ દક્ષિણ પૂર્વ એશિયાઈ સોપારી ભારતમાં આયાત કરવામાં સંડોવાયેલા એક મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. આ કેસના સંદર્ભમાં 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ નેટવર્ક પોતે બાંગ્લાદેશી મૂળનું હોવાનું ખોટી રીતે જાહેર કરી પોતે દક્ષિણ એશિયન મુક્ત વેપાર ક્ષેત્રે સાફ્ટા હેઠળ કન્સેશનલ ડ્યુટી લાભો મેળવીને છેતરપિંડી કરતી આવી હતી. સાંભળીએ એક અહેવાલ.
2: डीआरआई ने बताया कि जांच के दौरान जुटाई गई खुफिया जानकारी से पता चला कि कुछ गिरोह बड़े पैमाने पर धोखाधड़ी करते हुए साफ्टा का लाभ ले रहे थे. ये सिंडिकेट इंडोनेशिया, थाईलैंड, मलेशिया और दक्षिण पूर्व एशिया के अन्य देशों से उत्पन्न सुपारी का आयात करते थे. डीआरआई अधिकारियों ने करीब 75 लाख रुपए की नकदी भी जब्त की. सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે તપાસમાં અત્યાર સુધીમાં 2500 કરોડ રૂપિયાથી વધુની સંભવિત આવક નુકસાન જાહેર થયું છે. ભારત નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકનું આવતીકાલે આયોજન કરશે. આ બેઠક પહેલા આજે પર્યાવરણ કાર્યકારી જૂથ અને ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબલ વિકાસ પર સંપર્ક જૂથની બ્રિક્સ

0: વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાશે. સાંભળીએ એક અહેવાલ.
1: ભારત કી અધ્યક્ષતા વાલે બ્રિક્સ સંમેલન કા વિષય હૈ લચીલાપન નવાચાર સહયોગ ઓર સ્થિરતા કા નિર્માણ. મંત્રાલય કે અનુસાર ભારત ને બ્રિક્સ પર્યાવરણ કાર્ય સમૂહ કે લિયે પ્રાથમિકતા વાલે ચાર ક્ષેત્રો કી પહેચાન કી હૈ. ઇનમે સતત જીવન શૈલી કો બઢાવા દેના, વન સંવર્ધન, દાવાનલ ઓર આપદા પ્રબંધન, ચક્રીય અર્થવ્યવસ્થા ઓર અનુકૂલન શામિલ હૈ. સમર્થ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મનોજ.
0: 2027ની વસ્તી ગણતરી માટે સ્વગણતરી આજથી લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના બરફથી ઘેરાયેલા વિસ્તારોમાં શરૂ થશે, જે 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ કવાયત જમ્મુ અને કાશ્મીરના 16 જિલ્લાઓમાં ઓળખાયેલા બરફથી ઘેરાયેલા વિસ્તારોના રહેવાસીઓ અને લદ્દાખના લોકોને નિર્ધારિત સમયગાળામાં સ્વગણતરી પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે. 1-30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી પહેલા તેમની વિગતો ડિજિટલી કરવાની મંજૂરી અપાશે. વસ્તી ગણતરીમાં વસ્તી વિષયક વિગતો, પ્રજનન ક્ષમતા, વ્યવસાય અને અન્ય પાસાઓ સંબંધિત લગભગ 40 પ્રશ્નો આવરી લેવામાં આવશે, જેમાં આ વખતે જાતિનો પણ સમાવેશ કરવામાં આવશે. વસ્તી ગણતરીના બીજા તબક્કા દરમિયાન લદ્દાખમાં લશ્કર, આઈટીબીપી અને વાયુસેના સહિતના ખાસ સંસ્થાનોને પણ આવરી લેવામાં આવશે. યુજીસી નેટ 2026 પરીક્ષાના 3 પેપર અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રમાં અનેક ભૂલો હોવાની ફરિયાદોના આધારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA આ 3 વિષયના પેપરની ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. NTA જણાવ્યું છે કે આગામી મહિનાની 9 સપ્ટેમ્બરના રોજ અંગ્રેજી અને વાણિજ્યનું પેપર લેવાશે, જ્યારે સમાજશાસ્ત્રનું પેપર 10 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. NTA જુનિયર રિસર્ચ ફેલોશીપ, આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાત અને PhD પ્રવેશ માટેની 22-30 જૂન 2026 દરમિયાન UGC નેટની પરીક્ષા લીધી હતી, જેમાં અનેક ફરિયાદો મળતા NTAએ આ ભૂલોની તપાસ કરવા સમિતિની રચના કરી હતી અને સમિતિની ભલામણ મુજબ નિષ્પક્ષ અને ભૂલમુક્ત પરીક્ષા યોજવાના હિતમાં આ 3 પેપર ફરીથી લેવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પૂંછ જિલ્લાના મડી પંચોલના રાજપુરા ગામમાં પ્રાચીન બાપા બુઢા અમરનાથ મંદિરની 12 દિવસની વાર્ષિક શ્રી બુઢા અમરનાથ યાત્રા આજથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ થઈ રહી છે.
2: ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ને આ સુબહ જમ્મુ કે ભગવતી નગર યાત્રી નિવાસ સે બુઢા અમરનાથ યાત્રા કે પહેલે જથ્થે કો કડી સુરક્ષા કે બીચ પૂંછ કે લિયે રવાના કિયા. યાત્રા સે જુડી સહાયતા કે લિયે શ્રદ્ધાલુ જમ્મુ યાતાયાત નિયંત્રણ ઇકાઈ સે 0191246730 ઓર શ્રીનગર યાતાયાત નિયંત્રણ ઇકાઈ સે 0194247987 પર સંપર્ક કર સકતે હૈ. જમ્મુ સે એન ગુલશન રૈના કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે વિકાસ નાપા.
0: આ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલશે અને રક્ષાબંધન પર સમાપ્ત થશે. અધિકારીઓએ રાજૌરી, પૂંછ અને પરિવહન માર્ગો પર કડક બહુસ્તરીય સુરક્ષા અને દેખરેખ લાગુ કરી છે. પૂંછ જિલ્લાના મડી તહેસીલના રાજપુરા ગામ સ્થિત ભગવાન શિવને સમર્પિત પ્રાચીન બાબા બુઢા અમરનાથ મંદિરમાં શ્રાવણ દરમિયાન દર વર્ષે આ યાત્રા યોજાય છે. એર ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમની તેની બધી ફ્લાઇટ્સ આજથી ભોગાપુરમના નવા અલ્લુરી સીતારામ રાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઓપરેટ કરશે. એર ઇન્ડિયાએ માહિતી આપી કે એરલાઇન્સ ભોગાપુરમ અને દિલ્હી વચ્ચે 14 સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રાખશે. 77,342 ચોરસ મીટરમાં ફેલાયેલું 9 ટર્મિનલ્સ, 22 ચેક ઇન કાઉન્ટર, 18 સેલ્ફ બેગેજ ડ્રોપ યુનિટ, અદ્યતન સ્ક્રીનિંગ સિસ્ટમ, આધુનિક બેગેજ હેન્ડલિંગ સુવિધાઓ અને 7 એરોબ્રિજ ધરાવે છે. ઝારખંડમાં રાજ્યની ભરતી પરીક્ષાઓમાં અનિયમિતતા સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ગઈકાલે રાંચીના મુખ્યમંત્રી હેમંત સોરેન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવના પુતળાઓનું દહન કર્યું હતું. વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભરતી પ્રક્રિયામાં અનિયમિતતાનો આરોપ લગાવીને JPSC અને JSSC પરીક્ષાઓ રદ કરવાની માંગણીનો પુનરુચ્ચાર કર્યો હતો. પ્રદર્શનકારીઓએ આ મહિનાની 20મી તારીખે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઘેરાવ કરવાની પણ જાહેરાત કરી છે. BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ આજથી નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થશે. ભારતીય શટલર્સ આજે પોતાનું અભિયાન શરૂ કરશે. મહિલા સિંગલ્સમાં PV સિંધુ આયર્લેન્ડની સોફિયા નોબેલ સામે ટકરાશે, જ્યારે મહિલા ડબલ્સની જોડી ટ્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનો મુકાબલો પ્રથમ રાઉન્ડમાં સ્પેનની પૌલા લોપેઝ અને લુસિયા રોડ્રિક્સ સામે થશે. સાંજે ભારતીય ખેલાડી આયુષ શેટ્ટીનો મુકાબલો પુરૂષોની સિંગલ્સ શ્રેણીમાં ચીન શી યુ ક્યુ સામે થશે. પુરૂષોની ડબલ્સમાં ભારતીય જોડી સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને બાય મળ્યા બાદ પહેલાથી જ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી ચૂક્યા છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે

0: શ્રીલંકાના ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 9 વિકેટે 460 રનના સ્કોરથી પોતાનો પહેલો દાવ આગળ ધપાવશે. એફઆઈએચ મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સના ખાતે ગ્રુપ સ્ટેજ મેચમાં ચીન સામે 2-2થી રોમાંચક ડ્રો સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે. સંદેશ અને દિવ્ય ભાસ્કર લખે છે કે દિમાગી નક્સલીઓથી સાવધ રહો, મોદીની ચેતવણી. ગુજરાત સમાચાર લખે છે કે વંદે માતરમ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે એફઆઈઆર. ફુલછાબ લખે છે કે ઇન્ડોનેશિયામાં 7.7નો ભૂકંપ. અને નવગુજરાત સમય લખ્યું છે કે યુવાનો માટે મોટી યોજનાઓની પીએમ મોદીની જાહેરાત. સ્થાનિક સમાચારોમાં મુખ્યમંત્રી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા કેનેડાના પ્રવાસે, રાજ્યમાં ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર 2026 એનાયત કરશે. ડીઆરઆઈએ દક્ષિણ પૂર્વ એશિયાઈ સોપારી ભારતમાં આયાત કરવાનું નેટવર્ક ઝડપી પાડ્યું, 9 વ્યક્તિઓની ધરપકડ. 2027 વસ્તી ગણતરી અંતર્ગત લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આજથી સ્વગણતરી શરૂ થશે. એનટીએ યુજીસી એનઈટી નેટ પરીક્ષાના 3 વિષયોની પુનઃ પરીક્ષાની જાહેરાત કરી. પૂંછ જિલ્લાની 12 દિવસીય વાર્ષિક શ્રી બુઢા અમરનાથ યાત્રા આજથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ. અને બીડબ્લ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપનો આજથી નવી દિલ્હી ખાતે આરંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા સ્થાનિક હવામાન. પ્રથમ જોઈએ કાર્યક્રમની રૂપરેખા.

અને 32 મિનિટે સાંભળશો કચ્છી કાર્યક્રમ હલ્લો કર્યું ગાલ. આજનો વિષય છે લગા શબ્દ જા ગાલ, પ્રસ્તુતિ વિષ્ણુ ગોર. 8:45 મિનિટે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT. 9:30 વાગે સમાચાર હેડલાઇન સપાશે. 9:32 મિનિટે કાર્યક્રમ સંતવાણી અંતર્ગત ભજનો સાંભળશો. 10 વાગે હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી શકશો. 10:45 મિનિટે કાર્યક્રમ લોકસંગીત રજૂ કરીશું.

શ્રોતા મિત્રો, અમારા ત્યાર પછીના તમામ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ અને વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં 12 અને 2 મિનિટે ગૈર ફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 વાગે ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

અમારી બીજી સભાના આરંભે 5:10 સમાચાર હેડલાઇન્સ, 6:25 સ્થાનિક સમાચાર, 6:30 યુવાણી, 7:20 ગામનો ચોરો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે. 9:15 સમાચાર દર્પણ ભુજ પ્રદાન આકાશવાણીના ભુજ કેન્દ્ર સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત થશે. 10:00 વિવિધ ભારતી મુંબઈથી રિલે કરાશે. સ્થાનિક હવામાન જોઈએ તો છેલ્લા 24

કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી સેલ્સિયસ તથા ન્યૂનતમ ઉષ્ણતામાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શ્રોતા મિત્રો, કાર્યક્રમની વિગત અને સ્થાનિક હવામાન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરોબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: English, Sociology and Commerce following complaints of errors in these papers. Protesting Jharkhand students to hold fresh round of talks with state government in Ranchi today. IMD issues red alert for very heavy rainfall in Odisha and Gangetic West Bengal. Annual pilgrimage to Himalayan Shrine of Burha Amarnath begins in Jammu and Kashmir. And BWF Badminton World Championships to begin today in New Delhi. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોનું સશક્તિકરણ કરવું ખૂબ જરૂરી. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યું. સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠ નેપાળની 3 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન માટે વિદેશી રોકાણકારોને આવકારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના. રાજ્ય સરકારે ગઈકાલે મોડી સાંજે 144 અધિકારીઓની બઢતી બદલીના આદેશ જારી કર્યા, જેમાં કચ્છ જિલ્લાના અનેક અધિકારીઓને બદલવામાં આવ્યા. આજે શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમી પર્વનો સમન્વય થયો. સોમવાર નિમિત્તે શિવાલયો દિવસભર પૂજા અર્ચન મહાઆરતી સમૂહ મહિમના પઠનથી ગાજતા રહેશે. ગુજરાતના વન વિભાગ દ્વારા વનતારાના તકનીકી સહયોગ સાથે બન્નીની ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે સ્વાતંત્ર્ય પર્વના દિવસે એશિયાના સૌથી શ્રેષ્ઠ ગણાતા બન્નીના ગાસિયા મેદાનમાં 20 કાળિયારને મુક્ત કરવામાં આવ્યા. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે તસવીર કળામાં રસ ધરાવનારા માટે ફોટોગ્રાફી સાથે પ્રકૃતિ જીવનથી માહિતગાર થવાનું આયોજન શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ તથા ફોટોગ્રાફિક સોસાયટી ઓફ કચ્છ દ્વારા કરાશે. મ્યુનિસિપલ ઓફિશિયલ લેંગ્વેજ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી કંડલા ગાંધીધામની દ્વિવાર્ષિક સમીક્ષા બેઠક યોજાઈ. કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે KCG સંચાલિત સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટર દ્વારા UPSC, GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય દિશા માર્ગદર્શન હેતુ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જિલ્લામાં શ્રાવણ મહિનાના પ્રારંભ છતાં જિલ્લાના પૂર્વાર્ધ વિસ્તારને બાદ કરતાં આખા જિલ્લામાં વરસાદની સ્થિતિએ ખેડૂતોને ચિંતામાં મૂક્યા. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

आकाशवाणी जो ही भोज केंद्र आए रजू करूँ था पामणी जो मनपसंद कार्यक्रम हलो करूँ गाल पामणू हलो करूँ गाल में आउदर सोमवार आमणी के मिला तो अने अवनवी गालियों कर गया तो अने मुके पण अवनवी गालियों करे जी खूब मजा आ जाती नवा नवा विषय वे नवी नवी जानकारी वे तो बाकी नवो नवो ज्ञान मिले आऊँ प्रज्ञा के डिया आज्ञा मुके ईश्वर करे અને એડો જ અજ નવો વિષય ખણીને આમણી વચમે આવ્યો અહીંયા ગુજરાત સાહિત્ય અકાદમી જેવો સરસ પુસ્તક આય લેખક ગોપાલ બારોટ પાડિયા અને પાડિયા કથાઓ અને એમાં આવું વાઘ કથાઓ વાંચીધું હોતડે વર્ષો પહેલાં કોઈ જો શબ્દ કોઈ જો મેણો કોઈ જો વેણ કેટલો ઊંડો અસર માળું કે કરી વંધવો એંઝા જીવંત ઉદાહરણ અને એટલે જ જો વિષય આય કે લઘા શબ્દ જા વેણ બહુ લોકકથાઓ આંખે કરણી હોય વાર્તાઓ તો હું કરદો વાંધો આજ લોકકથાઓ આ સમક્ષ રજૂ કરણી હોય પહેલી લોકકથા જો નામ આય વાઘ જો શિકાર પાલીતાણા મેં એકડો ભાવસાર જો ખોરડો બો ભા વડો ભા ભીણેલો અને નિંઢો ભા કુંવારો બોય ભાઈ મેં ખૂબ પ્રેમ નિંઢે ભા જો નામ વિક્રમસિંહ વડો પદમસિંહ ભાભી થોડી વસમીવી અને બોય ભા જો ખૂબ ભેરે પણ ભાભી અને ડેર જો થોડો ઓછો ભેરે પણ તોય જીવન ગુજાર થયો તે ભાવસાર જો એ ખોરડે મેં ખાનદાની ખૂબ ઊંચી અને ખાધે જો ભને મેં મોડો થઈ વને એટલે ડેર થોડોક ઠપકો ડે ભાભી જલ્દી ખાવાનું કાઢો ભૂખ લગી ભાભી રસોડે મેં જા છે હેકડોડી ધીરા ખમો રોટલી ઉતારડીયા ભાભી કે ડેર છે વિક્રમસિંહ ખમા જ ને પાવેટા ચપાટે ડ્યો ભૂખ હેડી લગી કે પેટ મેં ઉંધર કોછે

અને ભાભીકે જરાક ઠપકો ડણે, ભાભી રસોઈ મેં હાણી ધાંધિયા કર્યા હતા ભલા? અને ભાભી કે લગી વઈ ગાલ, ભાભી ત્યારે તડું કહી. હેરી મુણસાઈ બાઈ માળુજી જાત સામે કર્યો હતા, બહાદુરી બાઈ માળુજી જાત સામે વતાયા હતા, ઠેકડો મરદ વો તો વાઘ મારીને આદિનાથ ભગવાનજી જાત્રા ચાલુ કરાયો, તો આ ક્યાં હું મરદ ચા. હી ગાલ ડેર વિક્રમસી કે લગી વઈ. ગાલડી વી કે થોડા વર્ષોથી આદિનાથ ભગવાનજી યાત્રા બંધવી, અને ડુંગરાળ પ્રદેશમાં એકડો વાઘ નરભક્ષી થઈ વ્યવો, માળુજો લોહી ચખી વ્યવો, અને ભાભી તો મા ઠેકાણે વે. હાણે ભાભી જો વેણ કી ઓથા પેજો, એટલે શેત્રુંજય તે વેનીને બસ વાઘ કે મારેજી પ્રતિજ્ઞા ઘણી ઘડે, અને ઘરેથી જય જીનેન્દ્ર જઈને નીકળી વ્યો. પાલિતાણામાં હી વાઘ ઘણે સમયથી અડ્ડો જમાવે, અને શેત્રુંજયજી પરિક્રમા બંધ કરાવી વે તેમે, અને આખો પાલિતાણા ગામ હિ યાત્રાનું તે નિર્ભરવો. આજ કેટલાય વરે થયા ઈમડે ગામ રોજગારી વગર જો થઈ વ્યો. વડોબા ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે વિક્રમસીતા વાઘ મારી લાવ્યો હોય, પત્ની કે દેવા જાય તો ઠપકો ડે ને, અને પોએ ઈ પણ નીકળી ગયો વિક્રમસિંહ જે પોઠિયા. સજો ડી બેઠો પણ વાઘ કડા ડેસાણો ન, મંદિર જે થાંભલે જે ટેકે તે હાણે વિક્રમસિંહ બેઠાવા, ને સામેથી વિકરાળ સ્વરૂપમાં વાઘ સામે જ ઉભોવો. ખુન્નસ નજરથી હેકડે બે કે નેર્યા, અને તેરઈ વિક્રમસિંહ મથે તરાપ મારે એ પહેલાં જ વિક્રમસિંહ વાઘજી નેડી જલીને સાવધ થઈ ગયા, અને જોકો એની જે હાથમાં દંડુકો હો એની જે ખોપરે મેં જીકી વેધા. જેટલી તાકાત, જેટલો જોમ, જેટલો શરીર મેં લોહી વો, ઈમળે વાઘ કે એકડે જ ગામે ઉલારીને હેઠો ફેગાયા. વાઘ જો કે પાર ફાટી પ્યો, વાઘ બેભાન થઈ ગયો, અને વિક્રમસિંહ સમજ્યો કે વાઘ મરી ગયો. પણ વાઘ મર્યો નવો, વાઘ બેભાન થઈ ગયો. અને વિક્રમસિંહ મંદિર જો ઘંટ વધાઈ અને પાછી યાત્રા શરૂ કે, પણ વાઘ મેં ફરી ચેતન આવ્યો. એળો બારથી નીકળ્યો કે વિક્રમસિંહ તરાપ મારે, અને વિક્રમસિંહ ફેરી વાઘ જા જડબા ચીરી વેધા, અને ત્રાળ વેચીને હેકડે બે તે પ્રહાર ક્યા. વાઘ છણ્યો અને હેડા વિક્રમસિંહે છણી આયા, માડું માડું થઈ પ્યો. હેકડી બાજુ વાઘ ને વિક્રમસિંહ લોહી જે ખાબજીએ જે વેચમે પ્યાવા, અને અફસોસ કરતો વડોભા પદમસિંહ રોઈ પ્યો. પણ વિક્રમસિંહજી બલિદાનથી શેત્રુંજયજી યાત્રા ફેરી ચાલુ થઈ. આજ પણ વાઘણ પોળજી આગળ વાઘજી પ્રતિમા અને વિક્રમસિંહ જો પાડ્યો એન વાચ્યા સાક્ષી. એ લોકકથા ગચ નેંઢી આય ભાભેણું, પણ સમજેલા વેનું તો એકડી ભાભી જો વેણ ડેર કે લગી આવ્યો, અને ડેર એકડો મર્દાનગી જો કમ કે. પહેલે જે જમાને મેં શુરાતનવો, લુઈ મેં જોમવો, વાત લગી જ થીવી, અને એટલે જ હેડા મરદજા પાડિયા ઊભા થઈ દાવા, હેડે મરદજા બલિદાન દેવાન દાવા. એડી જ બઈ એકડી લોકકથા અજા સામે રજૂ કેણીએ, જેન જો લોકકથા જો નામ હે વાઘ માતા. અને એનમે પણ શબ્દ જા બાણ એકડી છોકરી કે લગેતા. નર્મદા જો ધસ્તસ્તો પ્રવાહ અચિંધવો, અને એન ધ્રસ્તસ્ત્ર પ્રવાહમાં દેવ્યાની હેકડી છોકરી વાઘજી એકડી બચ્ચે કે બચાઈને પાણીમાં જા કોઠી આવી, અને એન અદમ્ય સાહસ કે આખું ગામ વધાઈ ગણે, દેવ્યાનીજી વાહ વાહ થઈ. નર્મદા કિનારે દમન ગામજી એ ભૂદેવજી દીકરી, પણ નર્મદા કાંઠે ઉછરેલી વડી થયેલી, અને આદિવાસી સાથે રમી રમીને વડી થઈ, અને માછલી વારે જી તરવરાટ વારી, એડા પાણી મેં સેલારા ડેવે ઠીક ગાલ ન પોછો. માપે અને ભાઈ ભાભી જો દેવો હેન પરિવાર થયો, દેવ્યાની કેમડે દેવું ચોંધાવા. પણ હાણે વાઘ જે બચ્ચે જો કરણું કરું, એ સમસ્યા વડી વિકટ થઈ. મળે નક્કી ક્યાં કે વાઘ જે બચ્ચે કે જંગલ મેં પાછા રખીએ છું, પણ ઘાલેડી થઈ. અને દેવ્યાની પણ છે બાપુ, હેન અજાણે વાઘ જે બચ્ચે કે કોઈ મારી વેચતો હતો વડો જનાવર, આ હું બ્રાહ્મણજી દીકરી અહીંયા હેડો પાપ થયેલા નહીં ડિયા, દેવું એકડેદમ એનજી ઘાલતે મકમવી. તો કોર કરીબો પોતર એને વાઘ કે ઘર મેં તો ન રખા જન, મહારાજ બોલ્યા. કોણ રખા છે પપ્પા, વડો થીંધો તો પાપે નહીં જંગલ મેં છડીએ ચીબો, અને હેવર એન કે આશરો ખપે તો પા આશરો નહીં દઉં તો કેર દીંધો. દેવજી ભાભી કે એ ઘાલ સીંભાણી ન, પણ ઘરજી વહુવારી વી સે બોરો કી કોછી ન શકાય. વાઘ જે બચ્ચે કે વધતે કોર વાર લગે, ત્યારે એ વાઘ હરે હરે હરે હરે વડો થીંધો આવ્યો. મકાઈ જ્યાં રોટલા ને ઘોડજ એન વાઘ જો ખોરાક, તોય યુવાન વાઘ નેરીને ભલભલે જી છાતી મેં થડકારો પૈવે ને એળો વાઘ. અને વાઘ પણ દેવું જો એળો જ હેવાયો, કોઈ કે રંજાડતો ન. ગચ્ચવાર એળો થયે કે દેવું કે થયે હાણે હું જો વાઘ વડો થઈ ગયો હોય તેને વાઘ કે હું જંગલમાં છડીએ જા. દેવ હિંમત કરે જંગલમાં છડીએ જાય, પણ વાઘ દેવું કરતા પહેલો ઘરે અને ઘર જે આંગણમાં ઊભો હોય. એળો તો કેટલીય વાર થયો કે દેવું વાઘ કે જંગલમાં છડીએ જાય, પણ વાઘ કે દેવું જી માયા કંઈક અલગ જ વી.

એવું બા, હાણે તાન વાઘ કે જંગલમાં નતા છડી અચો તો કોક સર્કસમાં રહી દો. કોક જે ઈશારે નચે બેઠો. હાણે તાન વાઘ જીધરાથી પાંચે ઘરે કોઈ અચાવે ને નતો. દેવુબા જા બાપુ વડે બોલ્યા. હેકડોડી ભાભી કેન્ટાણી સે મેણો ડેને. દેવુબા કે મેણો ડેને. વાઘ જંગલ મેં કોર રહે ને, પણ પાંજી એને દેવું કે જ ને વાઘજી માયા છડણી ને. અને એત્રે જ તો આવું તો ચાંતી પેણી કે ને વાઘ સે જ ચેતી ને. મૂકે એને વગર ફાવે ન, મૂકે વાઘ વગર હલે ન. દેવુબા વાઘ હારે પેણી વેનો એ ગાલ સોણી ગણે નિરાતે. ભાભી તો ખીચ મેં કોછી પણ પઈ, પણ હાણે દેવડી ચમકી વઈ. એકડી ક્ષણ મેં નિર્ણય ગણી ગણે. અને ભાભી જો સ્થાન તો માઠે કાણે વે. ભાભી આ જો વેણમુથી ક્યાં ઓથલાવા છે? આમ ભૂલી વઈ વ્યાં કે હું ભારત જેકડી નારી અહીંયા. અને નારી તો હેકડે જ નર ભેગી પથારી તે સુવે, ઓન જો પતિ વે. આમ ભૂલી વઈ વ્યાં કે હિ વાઘ ન રહે. કે નો ભાભી આજે આજ્ઞા હું મથે તે રખાતી. અજથી હેને વાઘ ભેરી પેણાતી અને વાઘ કે મુજો પતિ બનાવ્યાતી. હાણે દુનિયા જા જેતરા પણ પુરુષ અહીં ઈમડે મુજા ભા ને પે. આખે ઘર મેં સન્નાટો થઈ ગયો. ઘડીભર મેં તો અમણીજી બુદ્ધિ સુન થઈ ગઈ. કના જુવાની જે મગ પંડરો મેં પોજતી ધી, હેતરો વડો નિર્ણય ગણી ગણે. અને ચેતી હાણે દુનિયા જા જેતરા પણ પુરુષ અહીં ઈમડે મુજા ભા ને પે. કોઈ જી બુદ્ધિ કમ ને દેખે. ભાભી કે પેન્જો સન્નાટો ખાઈ મારે. ભાભી માફી મંગે. દેવબા હાડો ગજબ ન કર્યો, આવું માફી મંગાતી મુજી ભૂલ થઈ ગઈ. પણ હાણે દેવબા બને ભા ભાભી મા પેમડે સમજાયા. પણ દેવ્યાની હેકડી જો બન થઈ અને વાઘથી વિધિવત રીતે લગ્ન કે. પણ લગ્ન કરીને માયત્રી ન રહેવા જાય. સે જંગલ મેં વહી અને ઝૂંપડી વાળીને રહી જંગલ મેં. આખી જિંદગી વાઘ સાથે વિતાય. પણ વાઘ કે વૃદ્ધ થતા કેટલી વાર. વાઘ વૃદ્ધ થયો ને મૃત્યુ પામ્યો. દેવ્યાની એને વાઘ ભેરી સતી થઈ. છોટાઉદેપુર તાલુકે જે દમણ અને રાયસન ગામ જે માર્ગ જે નર્મદા કિનારે સમાધિ મંદિર રહે. અને આદિવાસી કમ્યુનિટી વાઘ માતા તરીકે એને દેવ કે પૂજે હતી. અને એડી રીતે એકડી નારી વાઘ પોઠિયા સતી થઈ. એનો ઇતિહાસ પણ પાંજે ગુજરાતમાં આવે. ભાભેણો હી ઘાલ આજ કરાયું. આવું બહુ વાઘ કથા એજું. પાડિયા અને પાડિયા કથા ગોપાલ બારોટ જો પુસ્તક હે એને મેજાનો સંદર્ભ ઘણીને મૂકે ગમાયું. એટલે આવું પણ આ મણી સાથે હી લોકકથા હું શેર કર્યું. જરૂર મૂકે ચોજા કે આ કે વાઘ કથા હું કે લોકકથા હું કેડ્યું લગ્યું. મૂકે તો ખૂબ ગમાયું. આશા આ કે પણ ગમ્યું. એની સાથે હજી એ લોકકથા હું તો આ કે જામ ચોણ્યું હોય. પણ હાણે અજો ટેમ પૂરો થયે તો હલો કર્યું ઘાલ. મેં આવ્યા વિષ્ણુગુર આ સાથે હેડ્યું જે શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય ઓઠા ચોઠા કહેવે તું પેરોલ્યું વાર્તાએ જી ઘાલ્યું કરધારો વો. ત્યાં સુધી મૂકે રજાડ્યો હિ પ્રસારણ અહીં આકાશવાણી જે ભોજકેન્દ્રતાનું સોયાતે અચી જા.

આકાશવાણીનું ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા હેલો કરિયુગાલ, જેનો વિષય હતો લગા શબ્દ જગાલ, પ્રસ્તુતિ વિષ્ણુ ગોર. 8:45 મિનિટે સાંભળીશું ગુજરાતી સુગમ સંગીત પર આધારિત ગીત સુધા.

હવે સાંભળીએ સુરેશ દલાલની શબ્દ રચના લક્ષ્મીશંકરના સ્વરમાં.

હમણાં જ આપે સાંભળ્યું મુબારક બેગમના મધુર કંઠમાં દયાભાઈ ઉપાધ્યાયની સુંદર રચના. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ગુજરાતી સુગમ સંગીત પર આધારિત કાર્યક્રમ ગીત સુધા.

0: स्वतंत्रता संग्राम का आदिवासी स्वतंत्रता सेनानी घोषित किया, उनकी स्मृति में डाक टिकट जारी किया और उनके नाम पर संथाल परगना में सिद्धू कान्हू विश्वविद्यालय की स्थापना की, जिसमें जनजातीय विषयों पर गहराई से शोध किया जाता है। इन शहीदों को हमारा शत शत नमन।
1: अभी आपने सुना कार्यक्रम सिद्धू और कान्हू। अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ चेतना, जगबंधु
2: और मंजू जी के साथ विमलेश को आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग, उमंग।
4: आप सांभळी रह्या हता आकाशवाणीना भूज केंद्र परथी प्रायोजित कार्यक्रम उमंग, जेना प्रायोजक हता NCERT।
5: आकाशवाणी भूज प्रस्तुत छे मुख्य समाचार। कर्मचारी जाहेर फरियाद अने पेंशन राज्यमंत्री डॉक्टर जितेंद्र सिंह आजे नवी दिल्ली में राष्ट्रीय अनुभव पुरस्कारो 2026 एनायत करशे। भारत नवी दिल्ली में 12मी ब्रिक्स पर्यावरण मंत्रीओनी बैठकनुं आवतीकाले आयोजन करशे। 2027 स्वस्ती गणतरी अंतर्गत लद्दाख अने जम्मू काश्मीरना केटलाक विस्तारोमां आजथी स्वगणतरी शरू थशे। पूंछ जिल्लानी 12 दिवसीय वार्षिक श्री बुढ़ा अमरनाथ यात्रा आजथी कड़क सुरक्षा व्यवस्था वच्चे शरू। मध्यप्रदेशना इंदौरमां देशनुं पहेलुं वर्च्युअल प्राणी संग्रहालय शरू करवामां आव्युं। NTA 3 UGC नेट विषयों अंग्रेजी वाणिज्य अने समाजशास्त्रनी पुनः परीक्षा योजशे। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे अने सोनिया गांधी द्वारा वंदे मातरमना अपमान विरोधमां भूज पंचमहाल अने जामनगर खाते कैंडल मार्च योजवामां आवी। राज्यमां हर घर तिरंगा अभियाननुं आजे समापन थशे। वाइब्रंट गुजरात वैश्विक सम्मेलन माटे विदेशी रोकाणकारोने आवकारवा मुख्यमंत्री भूपेन्द्र पटेल प्रतिनिधिमंडळ साथे अमेरिका अने केनेडाना प्रवासे रवाना। राज्य सरकारे ગઈકાલે મોડી સાંજે 144 અધિકારીઓની બઢતી બદલીના આદેશ જારી કર્યા, જેમાં કચ્છ જિલ્લાના પણ અનેક અધિકારીઓને બદલવામાં આવ્યા। આજે શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમી પર્વનો સમન્વય થયો છે। સોમવાર નિમિત્તે શિવાલયો દિવસભર પૂજા અર્ચન મહાઆરતી સમૂહ મહિમન પઠનથી ગાજતા રહેશે, તો ભુજિયા ડુંગર ખાતે નાગપંચમીનો પારંપરિક લોકમેળો ભરાશે। ગુજરાતના વન વિભાગ દ્વારા વનતારાના તકનીકી સહયોગ સાથે બન્નીની ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સ્વાતંત્ર્ય પર્વના દિવસે એશિયાના સૌથી શ્રેષ્ઠ ગણાતા બન્નીના ગાસિયા મેદાનમાં 20 કાળિયારનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે તસવીર કળામાં રસ ધરાવનારા માટે ફોટોગ્રાફી સાથે પ્રકૃતિ જીવનથી માહિતગાર થવાનું આયોજન શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ તથા ફોટોગ્રાફિક સોસાયટી ઓફ કચ્છ દ્વારા કરાશે। ગાંધીધામ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને સિંધ સ્મૃતિ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો। વિભાજનથી પુનર્વસન અને પુનર્વસનથી આદિપુર ગાંધીધામ અંગે મંથન કરાયું। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 મિનિટે અપાશે।

સંતવાણી કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ગોવિંદ મોરિચા અને સાથીદારના સ્વરમાં આ ભજન. હવે સાંભળીશું તોરલની રચના ગોવિંદ મોરિચાના સ્વરમાં.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સંતવાણી. કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ અખોની રચના કાલિદાસ ચુડાસમાના સ્વર.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ. કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.

0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
1: પ્રસ્તુત છે ફિલ્મ દિલ સેનું, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં આ ગીત.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન. હવે પ્રસ્તુત છે એ હરિહરન અને સાધના સરગમના સ્વરમાં તેરે મેરે સપનેનું આ ફિલ્મનું સુંદર મજાનું ગીત.

અલકા યાજ્ઞિક અને શાનના યુગલ સ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ હમ તુમનું આ ગીત. હવે સાંભળીએ સોનુ નિગમ અને શ્રદ્ધા પંડિતના સ્વરમાં ફિલ્મ સંઘર્ષનું આ ગીત.

મનોરંજન કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ ફિલ્મ દિલ ચાહતા હૈનું ગીત, જેને સ્વર આપ્યો છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ મનોરંજન. હવે પ્રસ્તુત છે લોકસંગીત.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ કચ્છી લોકસંગીતની મીઠી મહેક ધરાવતું લોકગીત. તો સાંભળીએ દિવાળીબેન આહિરના સ્વરમાં રજૂ થતું ગીત.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા લોકસંગીત. સવારના 11 વાગવા જઈ રહ્યા છે અને આ સાથે લોકસંગીતના આજના કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ. હવે પછીના કાર્યક્રમોનું પ્રસારણ અમારા અમદાવાદ અને વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રારંભે મંદીનો માહોલ. સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનું ઘટાડો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સામૂહિક સંકલ્પ અને એકતાની શક્તિનો બોધ કરાવતું સુભાષિતમ સોશિયલ મીડિયા પર શેર કર્યું. રાજ્ય સરકાર સરકારી શાળાની 10 લાખથી વધુ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી નેપકીન આપશે. આ માટે 46 કરોડથી વધુ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું. ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ અપાયું. આસામમાં 170 ગામોમાં પૂરની અસર યથાવત. 51,800થી વધુ નાગરિક હજુ પણ પ્રભાવિત. મૃત્યુઆંક 105 પર પહોંચ્યો. જમ્મુ અને કાશ્મીરની પવિત્ર બુઢા અમરનાથ

0: યાત્રા આજથી શરૂ. કડક સુરક્ષા વચ્ચે બેચ રવાના થયા. લેફ્ટનન્ટ મનોજ સિન્હાએ લીલી ઝંડી આપી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ પરિસરમાં પાલખી યાત્રા યોજાઈ. પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે શિવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિશેષ હિંડોળા દર્શનનું આયોજન. જિલ્લાના વિવિધ શિવ મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો. બિહારના લખીસરાય જિલ્લામાં આવેલ અશોકધામ મંદિરમાં આજે થયેલી ભાગદોડમાં 7 મહિલા ભક્તોના મોત થયા છે. 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં દેશનું પહેલું વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમના અપમાન વિરોધમાં ભુજ, પંચમહાલ અને જામનગર ખાતે કેન્ડલ માર્ચ યોજવામાં આવી. અમદાવાદ એરપોર્ટ પર 32 લાખથી વધુ કિંમતનું સોનું અને અન્ય મત્તા ઝડપાઈ. રાજ્યમાં હરઘર તિરંગા અભિયાનનું આજે સમાપન થશે. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર જીપીએસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા. ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ આજથી સાબરમતી સ્ટેશનથી ઉપડશે. બીડબ્લ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપનો આજથી નવી દિલ્હી ખાતે પ્રારંભ. અને એફઆઈએચ હોકી વિશ્વકપમાં ભારત આજે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સમય થયો છે 11:02. પ્રસ્તુત છે ફિલ્મ ગીતનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ આવો પ્યાર કરે ફિલ્મનું ગીત. કુમાર સાનુનો સ્વર છે, સંગીત આદેશ શ્રીવાસ્તવનું, બોલ છે શ્યામ રાજના.

આવો પ્યાર કરે, આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા કુમાર સાનુના સ્વરમાં. અનુરાધા પૌડવાલ અને કુમાર સાનુને સાંભળીએ, ફિલ્મનું નામ આશિકી.

હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્યાર કિયા તો ડરના ક્યા ફિલ્મનું ગીત, ગાયક હતા ઉદિત નારાયણ. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે 11 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું અનુરાધા પોડવાલ અને ચંદન દાસને. શરૂઆત કરીએ અનુરાધા પોડવાલની આ ગીતથી.

અનુરાધા પોડવાલને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રારંભે મંદીનો માહોલ યથાવત. સેન્સેક્સમાં 400થી વધુ અને નિફ્ટીમાં 90થી વધુ પોઈન્ટનું ઘટાડો. ભારતમાં આવતીકાલે નવી દિલ્હીમાં બ્રિક્સ પર્યાવરણ મંત્રીની 12મી બેઠકની યજમાની કરશે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશવાસીઓને નાગપંચમીની શુભકામના પાઠવી. ઉજ્જૈનમાં નાગપંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. પરંપરા મુજબ મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન નાગચંદ્રેશ્વરના દરવાજા મધ્યરાત્રિએ 12 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના તારાપીઠમાં હોટલમાં આગ લાગતા 6 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ. બિહારના લખીસરાય જિલ્લામાં આવેલ અશોકધામ મંદિરમાં આજે થયેલી ભાગદોડમાં 7 મહિલા ભક્તોના મોત થયા. 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પ્રધાનમંત્રી શ્રી મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દુઃખ વ્યક્ત કર્યું. લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના બરફવર્ષાથી પ્રભાવિત વિસ્તારમાં જનગણના 2027 માટે આજથી સ્વગણના શરૂ થશે. પૂર્વી ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 53 થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા. એરપોર્ટ પર ગુજરાતી સમુદાય દ્વારા તિરંગા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરાયું. વડનગર ખાતે શ્રાવણોત્સવ અંતર્ગત ગઈકાલે શ્રાવણ મંગળ આરંભ કાર્યક્રમ યોજાયો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક

કબાગોમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ અપાયું. આસામમાં 170 ગામમાં પૂરની અસર યથાવત. 51,800થી વધુ નાગરિક હજુ પણ પ્રભાવિત. મૃત્યુ આંક 105 પર પહોંચ્યો. જમ્મુ અને કાશ્મીરની પવિત્ર બુઢા અમરનાથ યાત્રા આજથી શરૂ. કડક સુરક્ષા વચ્ચે બેચ રવાના. મનોજ સિન્હાએ લીલી ઝંડી આપી. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે શ્રીલંકાના ગોલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 9 વિકેટે 460 રનના સ્કોરથી પોતાનો પહેલો દાવ આગળ ધપાવશે. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શિવ સ્તુતિ સાંભળીશું દુલાભાઈ અકાગ અને સાથીઓના સ્વરમાં.
1: જટા કટાંગ સાંભ્રમાન બ્રહ્મા નિલિંપ નિર્જરી

મારી. આ ચારણી ભાષામાં ચર્ચરી છંદમાં ચારણો આ રીતે સ્તુતિ કરે છે, ત્યારે ત્રિભંગી છંદમાં એ ડોલું કા ડમકા ઓવત કા ડમ ડમ ડમ કા ડમરૂ કા રણતુર રણંકા બેર ભણંકા ગગન જણંકા ગખરે સા જય દેવ સિદ્ધે સા ગરં કલેશા મગન હમેશા માગે સાજી મગન હમેશા માગે તા ભક્તન થટ ભારી ગલક હજારી કનક અહારી કલક આદી સૌભ્રક સુખ સાધી નામ પુરારી વ્રાત વિહારી વન વેશા જય દેવ સિદ્ધે સાંગરન કલેશા મગન હમેશા માગે સાજી મગન હમેશા માગે સાજી મગન હમેશા માગે સા. ચારમો ચર્ચરી છંદ, ત્રિભંગી છંદ, સારસી છંદમાં શિવની સ્તુતિ કરે ત્યારે સારસી છંદ જે છે એમાં પણ ચારણી જ ભાષા, પણ એના વળો અને ઓઢણાના જ ફેર, ભાષા અને વાણી તો એક જ. એ બાબ કે ગુણ ભૂત ભયંકર ભૂતળ નાથ અધંકર તે નખ તે બાબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ અધંકાર તે નખ દે ત્યાં ભણ કે તળ અંબર બાધાય ભંખર અને ગાજત જંગર પાઉંગ દે એ ડમરૂ ડડંકર બહ ઝટંકાર શંકર તે કઈ લાજ જરે

હેમંત ચૌહાણના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા શિવ તાંડવ. હવે સાંભળીએ શિવ ભજન કલ્યાણી કૌઠાળકરના સ્વરમાં.

કલ્યાણી કૌઠાળકરને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: દસ લાખ ની લોટરી મને?
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: નમસ્કાર મારી વાલી બહેનો અને સૌ શ્રોતા મિત્રો, હું ઉર્વી શાહ
0: અને હું અલ્પા શાહ
4: આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આજના સહિયર કાર્યક્રમમાં.
0: ઉર્વી, આજે છે ને જયારે હું સ્ટુડિયોમાં આવતી હતી ને ત્યારે હું ઘડિયાળ તરફ જોઈ રહી હતી. બરાબર 12 વાગ્યા હતા અને અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે આપણે દિવસ રાતના 24 કલાક કહીએ છીએ પણ ઘડિયાળના કાંટા પર તો 12 જ અંક હોય છે ને. વર્ષના મહિના પણ 12, આકાશમાં રાશિઓ પણ 12 અને શિવજીના જ્યોતિર્લિંગ પણ 12. આ આંકડા 12 પાછળ એવું તો શું રહસ્ય હશે?
4: અરે વાહ અલ્પા, આજે તો તે બહુ જ ઊંડો અને રસપ્રદ મુદ્દો પકડ્યો છે. હા, અંક 12 એ માત્ર ગણિતનો એક આંકડો નથી, પણ એ સૃષ્ટિના સમય, બ્રહ્માંડ અને વિજ્ઞાન તથા આધ્યાત્મિકતાને જોડતી એક અદ્ભુત ચાવી છે. ગણિત શાસ્ત્રમાં તો 12ને પરફેક્ટ નંબર કે સંપૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે.
0: સંપૂર્ણતાનું પ્રતીક? એ કેવી રીતે? થોડું વિગતવાર જણાવો તો.
4: જો ગણિતની દ્રષ્ટિએ જોઈએ ને તો 12 એ એવી સૌથી નાની સંખ્યા છે જેના સૌથી વધુ અવયવો એટલે કે ફેક્ટર્સ છે. તેને 1, 2, 3, 4, 6 અને

0: બાર પોતે એના વડે સરળતાથી ભાગી શકાય છે. આ જ કારણે પ્રાચીન સમયથી વેપારમાં ડઝન એટલે કે 12 નંગની ગણતરી ચાલે છે, કારણ કે 12 વસ્તુઓને અડધા, ત્રીજા કે ચોથા ભાગમાં વેચવી બહુ જ સરળ પડે છે.
1: આહા, હવે સમજાયું થોડું થોડું. અચ્છા, આ તો થઈ વ્યવહારિક વાત, પણ કાળચક્ર અને ખગોળશાસ્ત્ર સાથે પણ 12નો એક રહસ્યમય સંબંધ છે.
0: હાસ તો, આપણી પૃથ્વી જ્યારે સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે ત્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ આશરે 12 વખત ભ્રમણ કરે છે, અને આ જ કારણે આખા વર્ષને 12 મહિનામાં વહેંચવામાં આવ્યું છે, અને આકાશના તારામંડળને 12 ભાગોમાં વહેંચીને 12 રાશિઓ મેષથી લઈને મીન સુધી નક્કી કરવામાં આવી છે.
1: હા ઉર્વી, અને એટલે જ આપણી સંસ્કૃતિમાં પણ 12નું સ્થાન આટલું પવિત્ર છે. જુઓ ને, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ અને સૂર્યનારાયણના 12 સ્વરૂપો, જેને આપણે દ્વાદશ આદિત્ય કહીએ છીએ, અને એટલે જ સૂર્ય નમસ્કારમાં પણ 12 આસનો છે.
0: અને હા, કુંભ મેળો પણ ગ્રહોની ખાસ સ્થિતિ મુજબ દર 12 વર્ષે જ યોજાય છે. છે ને અદ્ભુત વાત? આનો અર્થ એ થયો કે બ્રહ્માંડની ઉર્જા અને માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ 12ના ચક્ર સાથે જોડાયેલી છે.
1: અરે વાહ, એટલે એવું કહી શકાય કે સીમાઓ અને ધર્મોથી પર જઈને આપણે બધાએ 12ના અંકની એકતા અને લયને સ્વીકારવી જ રહી.
0: ચોક્કસપણે, દિવસના 12 કલાક પ્રકાશ અને રાતના 12 કલાક અંધારું, આ અંક આપણને જીવનમાં સંતુલન જાળવવાની પ્રેરણા આપે છે.
1: ખરેખર આજે 12ના આંકડા પાછળનું આટલું ઊંડું રહસ્ય જાણીને મન પ્રસન્ન થઈ ગયું, અને શ્રોતા મિત્રો, આશા રાખીએ છીએ કે 12ના આ રહસ્યમય અને પવિત્ર મહિમાની આ સફર આપને પણ ગમી હશે.
0: તો મિત્રો, આ સમયના ચક્ર સાથે આગળ વધતા માણીએ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજની વાર્તાનું શીર્ષક છે સારા ધી.

0: ગીતા બોવે ચાની તપેલીમાં કાંકરા નાખે અને પછી અંદર હાથ નાખી કાંકરા ઘસી તળિયું સાફ કરવા માંડી. કાંકરા ટીનની તપેલીના તળિયે ઘસાઈને વિચિત્ર અવાજ કરતા હતા. ઉપસેલા પેટને લીધે એને ઉભળક બેસવામાં થોડી તકલીફ પડતી હતી. તે વારે વારે પગ બદલાવ્યા કરતી હતી, પણ એનું પેટ બે પગ વચ્ચે થઈને વધુ પડતું નમી ગયું હોય એવું એને લાગ્યા કરતું હતું. ગીતા વહુને થાક લાગ્યો. મોઢા ઉપર આવી ગયેલી કોરી લટને વધારે જોશથી એણે પાછળ ધકેલી દીધી. અત્યારે જેઠાણી સાથે મોટા ફળિયામાં એ વાસણો ધોતી હતી. ઓશરીમાં એની સાસુ અને વર જગદીશ ઝઘડતા હતા. એ લોકોના ઝઘડવાના મોટા મોટા અવાજથી ગીતા વહુને સહેજ સહેજ રોવા જેવું થઈ જતું હતું. પણ એની સામે અત્યારે નાના જેઠાણી બબડાટ કરતા કરતા થાળી વાટકા પછાડતા હતા એટલે ગીતા વહુએ રોણું દબાવી રાખ્યું. એણે ફરી હળવેકથી ઓશરીમાં નજર કરી.
1: તળાજેથી ટીલું લઈને આવ્યો છો? હાંડિયાને ઊભા ગળે મીઠું દે એવડો થયો પણ સુધર્યો નથ. દી રાત મલકમાં ટણકવું ને ગળસ વાટાણે ખોટા રૂપિયાની જેમ ઘેર પાછો. આ તારા મોટા ભાઈઓ પાસેથી કાંક તો હીખ. તારા બાપુ આ દી દેખાડવા હાટું મને મૂકીને ઉપર વ્યા ગયા હતા.
0: બે માળની સાતે કોરડા ને લાંબી ઓસરીની સાક સીસમ ને લીમડાને ફાડી બંધાયેલા મેડીવાળા એ ઘરમાં ખાટલે ગૌમુખીમાં માળા ફેરવતા ઉંમરે ઓજપાયેલા માળી રાતના 9 વાગે કકળાટ કરતા હતા. તેની સામે એનો 24 વર્ષનો 5 નંબરનો દીકરો જગદીશ તીખા લેતો હતો. ગીતા વોવે સરી જતા સાડલાને વધુ ખેંચીને ઘૂમટો વધુ લાંબો ખેંચ્યો. સાડીની ફૂલ પાંદડીની આછી ટમેટી ભાત વચ્ચેથી એણે જેઠાણીના ખ્યાલ બાર ઓસરીમાં ઝઘડતા સાસુ ને વર તરફ ફરી જોઈ લીધું. એ સેજ ત્રાસી થવા ગઈ કે એનો ભૂક્કી ભીનો પગ ચપ્પલમાંથી ખસી ગયો ને થોડું સંતુલન એણે ગુમાવ્યું અને ઢપ્પ દઈને બેસી પડી. ઉપસેલા પેટને થોડો હડદોલો લાગ્યો. એ સાસુ અને વરની માથાકૂટથી અજાણ રહેવા માંગતી હોય એમ ફટાફટ ચાની તપેલીમાં વધારે કાંકરા નાખ્યા અને તળિયે ચોંટેલી બળેલી ભૂકી અને મેષને ઘસી ઘસીને દૂર કરવા બમણી ઝડપે મચી પડી. એણે એક અછડતી નજર એની સાથે વાસણ ધોતી નાની જેઠાણી તરફ કરી તો નાની જેઠાણીનું ધ્યાન ઓસરીમાં ચાલતા મા દીકરાના ઝઘડામાં હતું. જેઠાણીએ નિસાસો નાખ્યો. હે દ્વારકાવાળા, હું થાહે આ જગદીશભાઈનું. લગ્ન પછી તો સુધરી જાહે એમ લાગતું હતું, પણ એમ કાંઈ બળીને સિંદરી વળશે ની મેલે. ગીતા બહુએ દાંત તળે હોઠ દબાવ્યો. પેટમાં થોડો થોડો દુખાવો થતો હતો. જેમ જેમ દિવસો થતા હતા તેમ તેમ ઝડપથી ચાલવામાં, ઉભળક બેસવામાં, કામ કરવામાં તકલીફ પડતી હતી. પાડોશી દેવુમાંએ તો કીધેલું કે ગીતા વો આ ટાણો દોહદનો કહેવાય, જે મન થાય ખાઈ લેવું. બાળકની તાસીર હારી બને ને માને તકલીફે ઓછી પડે. બેયના દિલ ભર્યા ભર્યા રહે, નહીતર વેલ હુકાય એમ હુકાઈ જાહે બધું. નવા જમાનાની ગીતા વહુ જમાનો જીરવેલી દેવું માળીને ખુલ્લા મોઢે સાંભળી રહેલી. દોહદ એટલે જે ખાવાનું મન થાય એ ગર્ભવતી બાઈએ પેટ ભરીને ખાઈ લેવું, એટલું એ સમયે એ સમજેલી.
1: એ ગીતા વહુ, આ લાટ ગવર્નરને વાળું દઈ દો, થાકીને આવ્યા છ, ગળસાવી દો એને.
0: ડોસીના એક એક વેણ ઉના તવેથાના ડામ જેવા લાગતા હતા. એણે હાથ ધોયા અને ટમેટી કલરની બાંધણીથી હાથ લૂછતી લૂછતી જાળવીને ઊભી થવા ગઈ કે જેઠાણીના ઘોડિયામાં સૂતા લાલિયાએ જાગીને રોવાનું શરૂ કર્યું. જેઠાણી વાસણ મૂકીને હળફ દઈને ઊભી થઈ ગઈ.
1: એ ગીતા, મારા લાલિયાનું પેટ ભરાવાનું છે, ભાણા તું ધોઈ નાખ.
0: જેઠાણી સાડલાના છેડાને સરખો કરતી પાટલી બદલતા બોલી. પણ ભાભી, તમારા દિયરને વાળું. ગીતા વહુએ ઓસરીમાં બારસાખે ઊભા ઊભા મોબાઈલમાં ગેમ રમતા જગદીશ તરફ જોયું.
1: હવે સહેજ મોડું થાય તો એને કાંઈ ખાટું મોડું નહીં થઈ જાય. તમારા જેઠ તો ઠેઠ અડધી રાતે ધાન ભેળા થાય છે. તોય કોઈ દાડો અરબ ઉચ્ચાર્યો છે? મેં કે એણે ભાળ્યા મોટા તે ન જોયા હોય વળી વાળુંવાળા.
0: ગીતાએ ફટાફટ વાસણ પાણી ભેગા કરી નાખ્યા પછી ખાટલી એને કોરે ગોઠવી અને નેપકિનથી હાથ લૂછીને તરત રસોડામાંથી પાટલો અને દૂધનું બોઘડું બધું ઓસરીમાં ગોઠવ્યું. જગદીશે મોબાઈલ સાઈડમાં મૂક્યો અને રિમોટ લઈ ટીવી ચાલુ કર્યું ને મેચના સ્કોર જોવા માંડ્યો. રસોડાના બારસાખને ટેકો દઈ ઘૂમટો તાણેલી ગીતા જગદીશને જમતો જોઈ રહી.
1: આ ચા ઠરી ગઈ છે, ઉની કર.
0: જગદીશે કીટલીને અડીને પાછી ઠેલવી. ગીતાએ ચૂપચાપ કીટલી લીધી. એનું ધ્યાન ઓટલે મુકાયેલી જગદીશની થેલી તરફ ગયું. હળવેકથી ઉપાડી એને રસોડામાં લાવી. રસોડાના પીળા બલ્બના અજવાસમાં એ થેલી ફંફોસતી રહી. એણે જોયેલું કે મોટા જેઠ તાલુકેથી રોજ રાત્રે પોલીસની નોકરી પૂરી કરીને આવતા ત્યારે જેઠાણીના સારા દિવસોમાં કાંઈક ને કાંઈક થેલીમાં નાખીને લાવતા જ. અડધી રાતે આવેલા જેઠને અને એની થેલીને જોઈ મેળીએથી ગીતા બહુ કલ્પના કર્યા કરતી કે આજ શું હશે? આશગરમ, પાઉંભાજી, ભેળ, સમોસા, પાત્રા કે પેંડા. વારે તહેવારે હટાણું કરવા ગયેલા બીજા બે જેઠ પણ આવું ને આવું મોડેથી લાવતા અને ગીતા એ બધી ફૂલેલી થેલી અને ફૂલેલા પેટના મર્મને મમળાવતી જગદીશની થેલીને ફંફોસતી રહી. લીલા ને લાલ દડા, ત્રણ જાડા સ્ટમ્પ, એની માથે મૂકવાની ચકલીઓ ને તળિયે બે ત્રણ મેલા ફોતરા ચોંટેલા મોજા. એની આંખે આછું પાણી બાજી ગયું. છાતીમાં અંદરથી જાણે કશુંક તપતું હતું. એક સાથે બધું અંદર ધક્કે ચડ્યું. એટલે ચા ઉની કરવામાં કેટલી વાર? 99 આઉટ થયેલા ખેલાડીની દાજ જગદીશે વાટકો પછાડીને પૂરી કરી. મલક આખાન ઘેર દીકરા છે પણ કોઈના દી ફર્યા નથી. આ કાળી રાતે શિવ શેની પાડે છો? ઘરમાં તારા ગળસવા સિવાય બીજા કામ હોય કે નહીં? ડોસીએ બબડાટ ચાલુ રાખ્યો. માળાને આંખે અડાડીને ખીતીએ ટીંગાડી, પછી ઘોડિયાની દોરી હલાવી એણે હળવો હિંચકો ચાલુ કર્યો. તો બીજા કામ હોય તો આ ક્યાં એકલી બહુ છે? નાની મોટી 5 બાયુ છે ડેલામાં, તોય વાર લાગે? જગદીશ થોડો ફૂંગરાણો. એ નસીબદારના દીકરા, પેલા 2 રૂપિયા કમાઈને ઘરમાં દેતો થા, પછી

ભટકર ઘરાખાનો, નાની બે વો આખો દાડો કપાહ વીણતી હતી દાડિયાની હારવાર, તે થાકીને ઘેંચ થઈને વાળું એ લૂસલૂસ કરીને ખાટલા ભેગી થઈ ગયું છે. બાકી રહી ત્યાં તારી વહુ, બસ પાંચ પાંચ છે તો એ મેળીને હક નથી. ગીતાઓ ફટાફટ ઊની ચા દઈ ગઈ ને રસોડામાં જતી રહી. જગદીશ મૂંગા મોઢે ચા દૂધને રોટલો ઝાપટવા માંડ્યો. નવા જમાનાના ઊભા રસોડાના પ્લેટફોર્મ પર ટેકો દઈને ગીતાએ જાળિયામાંથી નેવે બેઠેલી કાળી મીંદડી તરફ નજર કરી. પેટમાં કંઈ કેટલીય નહીં ઉકેલાયેલી ગૂંચ ઉભરાતી હતી. ગાલ અંદરથી ખેંચાતા હતા. અંદર તો જાણે એક કોરી આગ ભડક્યા કરતી હતી. એણે ફરી જગદીશની થેલી સામે જોયું અને પછી અભરાએ ગોઠવાયેલા રવાના લોટ ભરેલા ડબ્બા તરફ જોયું. એ વિચારવા લાગી કે શીરો કરીને ખાઈ લઉં કે ટોપરું ભભરાવીને સુખડી કરી નાખું. મોઢામાં બે દાળ પાસેથી પાણી ઉભરાવા લાગ્યા. જીભ ભીની થતી હતી અને એના નાકમાં સુખડીને શીરાની સુવાસ ઉભરાતી હતી. અંદર પેટમાં થોડી હલનચલન થતી હતી. દી આથમ્યાથી ગળ્યું ખાવાની તલપ વધતી ગઈ હતી. ઉપસેલા પેટ ઉપર હાથ મૂકીને એણે તવી ગેસ પર ચડાવી અને ટોપરું ઉતાર્યું. એલા જગલા, કાલ દેવલીમાં તમે બધા મેચીવાળા શું બાખડ્યા હતા? ચોકડીમાં હાથ પગ ધોતા જેઠનો વજનદાર અવાજ આવ્યો એટલે ગીતા વહુ રસોડાની બહાર નીકળી અને કોરે મુકાયેલા જેઠના ખાલી ટિફિનને લઈ ફળિયામાં ધોવા ગઈ. જગદીશ મૂંગા મોઢે ટીવીમાં બેટિંગ જોતો હતો. ઘરડા થયા પછી તો કાંક સુધરો, ચોકીએ રિપોર્ટ લખાવવા આવ્યા હતા. એ બધા મારપીટનો કેસ દાખલ થયો છે, એમાં તારું નામે એ લોકોએ લખાયું હતું. એ તો ભલું પૂછ કે મારા સંબંધોને હારા છે તે મોટા સાહેબે તારું નામ કાઢી નાખ્યું, નકર જિંદગી આખી જાત ભામનગરની મોટી જેલમાં. આ માણસ ટીપવા જાઓ છો કે બેટ દડા? હવે સુધરો, કાંક શરમ ભરો ભાઈઓના આબરૂની. ડોસી ફફડતા જીવે મોટાની વાતો સાંભળતા રહ્યા. એ જગા, આ મોટો ભાઈ હું કે છે, જવાબ તો ભણ. જગદીશે પાણી પીધું અને જવાબ દીધા વિના ધડ ધડ મેળીના પગથિયા ચડી ગયો. ભાઈ છે, કાંઈ દુશ્મન થોડા છીએ? આ કાલ હવાર છોકરા થાય, બધી જગ્યાએ આવા તોર કરશે તો એના બૈરી છોકરા શું સિઝનના દડાને ટ્રોફીઓ ખાહે? જેઠ બબડતા બબડતા મેળીએ એના ઓરડામાં જતા રહ્યા. ડોશી પણ ન સમજાય એવા નિશાસા નાખતા રહ્યા. ટિફિન ધોતી ગીતાની આંખો દડ દડ વરસી પડી. ગળ્યું ખાવાની તલપ મનથી તો મરી ગઈ, પણ પેટ કાંઈ સમજે? અંદર આંતરડા તો જાણે વળ ખાતા હતા ને દિલની એકાએક રગ ખેંચાતી હતી. પોતાનો રડવાનો અવાજ એણે સાડીના છીડાથી દબાવી દીધો. એ વાસણ ગોઠવીને રસોડામાં આવી ત્યાં કાળી મીંદડી ટોપરાનો ડબલો ઢોળીને ઊભી પૂછડીએ પ્લેટફોર્મ પર આંટા મારતી હતી. ગીતાને જોઈને મીંદડી જાળીએ ઠેકડો દઈ ઉઘાડા નળિયેથી ભાગી ગઈ. જેઠાણી દેખે એ પહેલાં ગીતા ફટાફટ ટોપરું ભેગું કરવા લાગી. એણે જલ્દી જલ્દી બધું સાફ કરી નાખ્યું. આખી ડેલીને મેડીના પીળા પલ ઓલવાવા માંડ્યા. રસોડામાં એકલી ઊભી ઊભી અભરાઈને તાકતી હતી. ગીતા વો, હજી હું કરો છો ન્યા? ને શેના ડબ્બા ખુલે છે? ઝટ ખાટલા ભેળા થાવ, કાલ તમારે કપા વીણવા જવાનું છે, એક દાડીઓ ઓછો છે. કાથીના વાણના ટ ટ સાથે ડોસીનો પડખા બદલતો અવાજ આવ્યો કે ઝડપથી ગીતાએ રસોડાની લાઇટ બંધ કરી સાંકળ દીધી. નાઇટ લેમ્પના આછા લાલ અજવાસમાં ડોસીએ નેજવો કરી

ગીતા જાગો, વાસી દુ કરવાનું છે. ત્યારે ઊભી થઈ, લાઇટ કરી અને ઓછાળ માથે પડેલા ને હેઠે પડેલા મોરસના એક એક દાણાને વીણી લીધા પછી સીધી પહોંચી ગઈ વાડામાં વાસી દુ કરવા. ધોળાદીની વહેલી સવારે આખી મેળીમાં છોકરાઓની રોકકળ હોય, નોકરીના અને હીરા ઘસુના ટિફિન ભરાય ને ફટાફટ ગેસ પર ચા ઉપર ચા મુકાતી જાય ને ચોકડીમાં વાસણ ઉભરાતા જાય, એ બધું પરવારી બે જેઠાણી અને દાઢિયાની સાથે ગીતાઓ પહોંચી ગઈ હીધી વાડીએ. ત્રણ ત્રણ હાથનો કપાસ, માણસ તો દેખાય જ નહીં, આખી સીમ તવડીથી રૂથી અને માણસથી ભરાયેલી. શેડે ઊભા ઊભા દાડિયાએ અને વહુએ બુશર્ટ ચડાવ્યા પછી સલાખા લઈને રૂ વીણવાનું ચાલુ કર્યું. કૂવા કાંઠે ઉગેલી આંબલીની ડાળો કુંડીમાંથી થઈને કૂવા તરફ ઢળેલી હતી. પાક્કલ આંબલીઓ ડાળમાં લહેરાતી હતી અને વજનથી આંબલીની ડાળ વધારે ઝોલા ખાતી હતી. હજી તો ખેતરની એક જ ઉથલ માંડ વળ્યા હશે, પણ ગીતાનો જીવ તો આંબલીની ડાળ પર ચોંટેલો હતો. મોઢામાં પાણી અને ખટાશ ઉભરાતી હતી, જીભમાં તમતમાટ થતો હતો. એ હાંફતી હતી અને આંબલીને જોઈ કપાસના પાન અને ઝીંડવા ચોળી નાખતી હતી. બંને પગમાં કીડીઓ ચડી હોય એમ લાગતું હતું. ઘડી ઘડીમાં પેટનું વજન વધઘટ થયા કરતું હતું. ભાભી ભાભી, હું જરા જઈ આવું. હાથની ટચલી આંગળી બતાડતા એણે જેઠાણીને કહ્યું અને જેઠાણીએ હકારમાં માથું હલાવ્યું. આ દિવસોમાં તરસને એકી વધી જાય ને કાં ઘટી જાય. આ મને માર ઘૂઘલો પેટમાં હતો ત્યારે આવું થતું. પાછળથી જેઠાણીનો અવાજ સંભળાયો ન સંભળાયો એ તો ક્યાંય સુધી દોડતી રહી. ખાસી વાર થઈ એટલે જેઠાણીને ચિંતા થઈ. એ ગીતા, ગીતા, એ ગીતા, એ અહીંયા જુઓ. દાળીએ આવેલી એક 15-1 વર્ષની છોકરીએ ગીતા વહુને ફટાફટ આવતા જોઈ એટલે બોલી. પછી તો ગીતા આખા દિવસમાં 6-7 વાર હળવી ભારે થઈ આવી. કપાસની ડાળો થોડી આઘી પાછી કરીને દાળીએ આવેલી એ પેલી છોકરીએ ગીતા વહુ તરફ નજર કરી. એ છોકરીને ગીતા વહુની નજર એક થઈ, પેલી થોડુંક હસી. ગીતાને એ ટાણે ભાવ ભારે થઈ ગઈ. કંઈ કેટલાય તમાચા જાણે ગાલ પર પડ્યા. એ નીચે બેસી ગઈ, આંબલી ફેંકી દીધી, પછી મોઢા પર હાથ દઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જેઠાણીએ તો કપાસ વીણતા વીણતા આગળ નીકળી ગઈ હતી. એણે ગીતા વહુનો રડતો અવાજ સાંભળ્યો એટલે બોલ્યા, એ ગીતા, શું થાય છે? પેટમાં બહુ દુખતું હોય તો જા શેઢે જઈને જરી ગાડી પડ, દી આથમવાજ આવ્યો છે, જા. ગીતા બહુ તો જાણે આ જ સાંભળવા માંગતી હોય એમ શેડે ભાગી. પાછળ જેઠાણીનો અવાજ આવતો હતો, જેનો ધણી કાંઈ ન કમાય ને એ બાઈને તો ભેગા ઘરમાં આવવું જોઈએ. વરની કોઈ કમાણી નહીં ત્યારે જ બાઈને આમ ડબલ મહેનત કરવી પડે ને, આ તો ઓલા જેવી વાત. ગીતા કુંડીએ ગઈને ખોબે ખોબે પાણીની છાલક મોઢા પર મારવા માંડી, પછી થાળે બેસીને એ ક્યાંય સુધી હિપકા ભરતી રહી. દી આથમ્યો ને બધા ઘેર આવ્યા. મેડીના રસોડામાં રોટલા ટીપાતા હતા, છોકરાઓ ફળિયામાં દોડાદોડી કરતા હતા, ડોશી માળા ફેરવતા હતા ને છોકરાને ઘોડિયામાં હિંચકો નાખતા હતા. ચોકડીમાં બેસીને ગીતાઓએ હાથપગ ધોયા. મોટી જેઠાણી દેવ મંદિરમાં બેઠા બેઠા ઘીમાં પલાળી રૂની વાટ બનાવતા હતા. ગીતાએ જોયું કે રસોડું ચાલુ છે, ભેંસો દોવાઈ ગઈ છે ને ચોકડી ખાલી છે. એને ઉપર એના રૂમમાં આરામ કરવા જવાનું મન થયું, પણ પગ ઉપડ્યા નહીં. ગોઠણથી બંને પગમાં થોડી થોડી તરોડ થતી હતી. આંખે થોડું ઘેન પણ ચડ્યું હતું ને ગળું સુકાતું હતું. પાણિયારે જઈ લોટો ભરી પાણી પીધું. પછી મોટી જેઠાણી જ્યાં હતા ત્યાં દેવ મંદિરમાં એ આવી અને હળવેથી બોલી, લાવો મોટા ભાભી, હું વાટિયું તૈયાર કરી નાખું. મોટી જેઠાણી હા કે ના કે એ પહેલાં તો એનો નાનો છોકરો રડતો રડતો દેવ મંદિરમાં આવ્યો. બા, મને કાકાને અર્જણે માર્યું. મોટા ભાભી ઘીનો વાટકો ને વાટ્યો એક બાજુ ખસેડીને ઊભા થયા. છોકરાના આંસુ પાલવથી લૂંચીને સીધા ફળિયામાં ગયા. આવવા દે તારા બાપને આજ પોલીસની નોકરી પૂરી કરીને, આ તો તળ ને ફળ, આ ભેગો રોટલો હવે તો મને આંકડો પડે છે. બધી ખબર છે મને કે કોની કોની ચડામણી છે ને હું. આંખું વાળા કાન બહુ કર્યા પણ હવે નહીં. એ રડતા છોકરાને બાવડું ઝાલીને મેળીનો દાદરો ચડી ગયા. ગીતાએ વાટ ઘીમાં બોળી. ડોશીનો બબડાટ હજી પણ સંભળાતો હતો. મંદિરની ઝાલર વાગતી હતી. ઓશરીમાંથી ટીવીનો અવાજ સંભળાતો હતો. રસોડામાંથી રોટલાના ટપાકાનો અવાજ આવતો હતો. ગીતાએ ઘી ભરેલા વાટકા સામે જોયું અને નસું ખેંચાતા માથા પર હાથ દબાવ્યો. ગળું બળતું હતું ને પેટમાં લોચના વધતી જતી હતી. આખા ડીલે જાણે આછી બળતરા. એણે મન મક્કમ

કર્યું. મંદિરમાં બેઠેલા લાલજીની મૂર્તિ સામે નજર કરી. એ હસતી હતી. મંદિરની પાછળ મુકાયેલી બારીએ લટકતા અરીસામાં ગીતાને એનું મોઢું દેખાતું હતું. રૂમમાં પીળો બલ્બ બળતો હતો. ઉંમરે ઊભેલી કાળી મીંદડી ઘીના વાટકાને ટાંપીને બેઠી હોય એમ પૂંછડી પટપટાવતી આમ તેમ નજર કરી ગીતાના જતા રહેવાની રાહ જોતી હતી. ગીતાએ એક નજર ફળિયા તરફ કરી, લાલજીની મૂર્તિ તરફ કરી, પાછળ ઊભેલી હોઠ પર જીભ ફેરવતી મીંદડી તરફ કરી અને સાડીનો છેડો વધારે ખેંચી માથું ઢાંકતા એણે ઘીનો વાટકો ઊંચો કર્યો. એની અંદર કઈ કેટલીય આંબલીઓ હિલોળા લેતી હતી. ટોપરું વેરાયું હતું અને મોરસના દાણા ચમકવા લાગ્યા. એ ઘીને, લાલજીને, મીંદડીની જીભને અને અરીસામાં પોતાને જોતી રહી.

મિત્રો, સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન. વાર્તાનું શીર્ષક હતું સારા દી. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ. મિત્રો, આશા રાખીએ કે આજની આ વાર્તા આપને ગમી હશે. અને હવે છૂટા પડતા પહેલા ચાલો સાંભળીએ એક ફરમાઈશી ગીત. તો પોરબંદરથી મહેશભાઈ પ્રજાપતિએ ફરમાઈશ કરી છે, એમને સાંભળવું છે ફિલ્મ અષાઢી બીજનું આ ગીત.

તો આ સરસ મજાના ગીત સાથે મિત્રો હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની રજા લેવાનો. તો આપની બંને રેડિયો સંગીનીઓ ઉર્વિશા અને અલ્પા શાહને આપો અનુમતિ, આવજો ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે લખી મોકલશો અને જો આપની પાસે સરનામું ના હોય તો નોંધી લેશો. નિયામક શ્રી સહ્યર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. અને અમારું ઈમેલ આઈડી છે abad@gmail.com.

આ હતો સુગમ સંગીતનો કાર્યક્રમ. હમણાં આપ સાંભળી રહ્યા હતા અંકિત ત્રિવેદીની રચના, ગાયક કલાકાર હતા નયન પંચોલી. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સરકાર ટૂંક સમયમાં જાહેર ક્ષેત્રની બેંક માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરશે. આસામના 4 સૌથી વધુ પૂર અસરગ્રસ્ત જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારોને વચગાળાની નાણાકીય સહાય જાહેર. મધ્યપ્રદેશ ખાતે દેશના પ્રથમ વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલયનો પ્રારંભ. બિહારમાં ભાગદોડ અને પશ્ચિમ બંગાળમાં આગની 2 અલગ અલગ ઘટનાઓમાં 12 લોકોના મોત. અને FIH હોકી વિશ્વકપમાં ભારત આજે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. સરકાર ટૂંક સમયમાં જાહેર ક્ષેત્રની બેંક માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની બેંકના 2 દિવસીય પરિષદનું ઉદઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું. નાણામંત્રીએ કહ્યું કે સમિતિ મુદ્દાઓ અને સૂચનો પર વિચાર કરશે અને બેન્કિંગ સુધારા માટે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરશે. તેમણે વધુમાં કહ્યું કે બેન્કર વિકસિત ભારતની દિશા નક્કી કરશે. જાહેર ક્ષેત્રની બેંક અને નાણાકીય સંસ્થાઓ આ બેઠકમાં બેન્કિંગ ક્ષેત્ર સામેના મુખ્ય મુદ્દા પર ચર્ચા કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ આજે સામૂહિક સંકલ્પ અને એકતાની શક્તિને પ્રતિબિંબિત કરતું સુભાષિતમ સોશિયલ મીડિયા પર શેર કર્યું. તેમણે કહ્યું, રાષ્ટ્ર ફક્ત સામૂહિક સંકલ્પ અને એકતાની શક્તિ દ્વારા જ પ્રગતિ કરે છે. આ ભાવના ભારતની પ્રગતિ અને સમૃદ્ધિનો મજબૂત પાયો છે. આ શ્લોક ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. ભારત આવતીકાલે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.

0: कार्यक्रम का आयोजन भारत की ब्रिक्स की अध्यक्षता के अंतर्गत किया जाएगा। इस वर्ष इस सम्मेलन का विषय लचीलापन, नवाचार, सहयोग और स्थिरता का निर्माण है। पर्यावरण, वन और जलवायु मंत्रालय ने कहा है कि यह बैठक ठोस चर्चा, सहमति को बढ़ावा देने और पर्यावरण सहयोग को सशक्त बनाने के लिए एक मंच प्रदान करेगी। मंत्रालय ने बताया है कि ब्रिक्स की अध्यक्षता के हिस्से के रूप में भारत ने ब्रिक्स पर्यावरण कार्य समूह के अंतर्गत वरीयता वाले 4 क्षेत्रों की पहचान की है। वरीयता के इन क्षेत्रों में सतत जीवन शैली को बढ़ावा देना, वन संवर्धन, जंगल की आग का प्रबंधन और आपदा लचीलापन, चक्रीय अर्थव्यवस्था तथा अनुकूलन शामिल है।
1: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આજે 4 સૌથી વધુ પૂર અસરગ્રસ્ત જિલ્લા શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ અને ચરાઈદેવમાં અસરગ્રસ્ત પરિવારોને વચગાળાની નાણાકીય સહાય જાહેર કરી છે. ગુવાહાટીમાં બોલતા શ્રી શર્માએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. દરેક પૂરગ્રસ્ત પરિવારને 15,000 રૂપિયાની સહાય રકમ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વે ચાલી રહ્યું છે. શ્રી શર્માએ ખાતરી આપી હતી કે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે પૂરતું વળતર અને પુનઃવસન માટે જરૂરી સહાય મળી શકે તે માટે પૂરગ્રસ્ત લોકોને સર્વેમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં દેશનું પહેલું વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: करीब 4.5 करोड़ रुपए की लागत से पीपीपी मॉडल पर 14D सिनेमा और वर्चुअल जंगल सफारी तैयार की गई है. वर्चुअल जंगल सफारी में लोग तकनीक के जरिए जंगल और वन्य जीवों का आभासी अनुभव ले सकेंगे. वहीं 14D सिनेमा में दर्शकों को फिल्म देखने का अलग अनुभव मिलेगा. मुख्यमंत्री डॉक्टर मोहन यादव ने इन सुविधाओं का कल लोकार्पण किया और स्कूली बच्चों के साथ 14D सिनेमा में फिल्म भी देखी. इन नई सुविधाओं से बच्चों और पर्यटकों को वन्य जीवों और प्रकृति को तकनीक के जरिए समझने का मौका मिलेगा. अभिनव गोयल, आकाशवाणी समाचार, भोपाल.
1: બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા અશોકધામ મંદિરમાં આજે થયેલી ભાગદોડમાં 7 મહિલા ભક્તોના મોત થયા છે. 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોની સારવાર જિલ્લા સદર હોસ્પિટલમાં ચાલી રહી છે. અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મહાદેવનો જળાભિષેક કરવા માટે ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. પડી ગયેલા વીજળીના થાંભલાને કારણે વીજળીનો કરંટ લાગવાની અફવાને કારણે ભય ફેલાયો હતો અને અશોકધામ સ્ટેશનથી મંદિર તરફ જતા રસ્તા પર ભાગદોડ મચી હતી. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક અને પૂરતી તબીબી સંભાળ પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ ઘટનામાં થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના તારાપીઠ ખાતે આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં 5 લોકોના મોત થયા છે. અહેવાલ અનુસાર આગ પહેલા હોટલના રિસેપ્શનના ભાગમાં લાગી હતી અને 4 માળની ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગી ત્યારે મોટાભાગના મહેમાનો સૂઈ રહ્યા હતા. શ્રાવણ મહિનાના સોમવારની ઉજવણી માટે તારાપીઠ આવેલા યાત્રાળુઓથી હોટલ ભરેલી હતી. હોટલ માલિકે જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. ફાયર ફાઇટર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કરી ઘાયલના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને નાગપંચમીના ખાસ પ્રસંગે આજે મધ્યપ્રદેશના મુખ્ય શિવ મંદિર અને ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોએ ભગવાન શિવનો જળાભિષેક અને દૂધાભિષેક કર્યો હતો. ઘણા મંદિરમાં ખાસ સજાવટ અને ધાર્મિક વિધિ પણ કરવામાં આવી હતી. મંદિર પરિસર દિવસભર હર હર મહાદેવ અને બમ બમ બોલેના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ઉજ્જૈનમાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. પરંપરા મુજબ મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન નાગચંદ્રેશ્વરના દરવાજા મધ્યરાત્રિએ 12 વાગે ખોલવામાં આવ્યા હતા.

દર્શન 24 કલાક ચાલુ રહેશે. નાગચંદ્રેશ્વર અને બાબા મહાકાલ બંનેના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. વહીવટીતંત્રએ ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નાગપંચમી નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે પ્રકૃતિ પ્રત્યે આદર, બધા જીવ પ્રત્યે કરુણા અને સહ અસ્તિત્વની ભાવના ભારતની સાંસ્કૃતિક પરંપરાનો અભિન્ન ભાગ રહી છે. શ્રી સિંહે કહ્યું કે નાગપંચમી એક પવિત્ર તહેવાર છે. તે જીવન પ્રત્યેના શાશ્વત અભિગમને પ્રતિબિંબિત કરે છે અને પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણીય સંતુલન અને તમામ જીવોના સન્માનનો સંદેશ આપે છે.

0: પોતાની જીતથી કરેલી શરૂઆત યથાવત રાખવા મેદાનમાં ઉતરશે. ભારતે શનિવારે વેલ્સ સામે 3-1 વિજય સાથે પોતાના વિશ્વકપ અભિયાનની શરૂઆત કરી હતી, જ્યારે સ્પર્ધાના શરૂઆતના દિવસે ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 4-1 હરાવ્યું હતું. ગોલમાં ભારત સામે ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં યજમાન શ્રીલંકાએ મેચના ત્રીજા દિવસે 5 વિકેટે 124 રન બનાવ્યા છે. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 465 રન બનાવ્યા. દેવતર પડીકલે 167 રન, કેએલ રાહુલે 82 રન અને ધ્રુવ જુરેલે 51 રનનું યોગદાન આપ્યું. શ્રીલંકા તરફથી પ્રભત જયસૂર્યાએ 4, કેશવ નુવંતાએ 3 અને આસિથ ફર્નાન્ડોએ 2 વિકેટ લીધી. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા પર સર્જાયેલું હવાનું નીચું દબાણ આજે ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની ધારણા છે, જેના કારણે દક્ષિણ બંગાળમાં આવતીકાલ સુધી વ્યાપક ભારે વરસાદ થવાની ધારણા છે. અલીપુર હવામાન વિભાગે આજે બાંકુરા, ઝારગ્રામ અને પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ 24 પરગણા, પુરુલિયા, હાવડા, હુગલી અને પૂર્વ અને પશ્ચિમ બર્ધવાન જિલ્લાઓ માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો માછીમારોને આવતીકાલ સુધી દરિયામાં ન જવા માટેની સલાહ આપવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકાર ટૂંક સમયમાં જાહેર ક્ષેત્રની બેંક માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરશે. આસામના 4 સૌથી વધુ પૂર અસરગ્રસ્ત જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારને વચગાળાની નાણાકીય સહાય જાહેર. મધ્યપ્રદેશ ખાતે દેશના પ્રથમ વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલયનો પ્રારંભ. બિહારમાં વાઘદોડ અને પશ્ચિમ બંગાળમાં આગની 2 અલગ અલગ ઘટનામાં 12 લોકોના મોત. અને FIH હોકી વિશ્વકપમાં ભારત આજે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: યહ આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. અમેરિકાના પ્રવાસે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રથમ દિવસે સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય સાથે બેઠક કરી. તેમણે જણાવ્યું કે સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર અને બાયોટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રમાં ગુજરાત ગ્લોબલ હબ બનીને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરશે. શ્રી પટેલે સિલિકોન વેલીમાં ગુજરાતી સમુદાયના સેમિકન્ડક્ટર, એઆઈ ટેકનોલોજી અને નવીનીકરણમાં નોંધપાત્ર યોગદાનને પણ બિરદાવ્યું. ઉલ્લેખનીય છે કે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટ સમિટ 2027માં અમેરિકા અને યુએસ કેનેડાના ઉદ્યોગ રોકાણકારોને સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણ ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ માળખાને વધુ મજબૂત બનાવવાના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ અને ઓટોમેશન એનીવેર વચ્ચે આજે ગાંધીનગર ખાતે મહત્વના સમજૂતી કરાર, એમઓયુ થયા. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરાયેલા આ એમઓયુ અંતર્ગત ઓટોમેશન એનીવેર દ્વારા રાજ્યના યુવાનોને તાલીમ, ક્ષમતાવર્ધન અને એઆઈ સંબંધિત પહેલ માટે 10 વર્ષમાં અંદાજીત 100 કરોડ સુધીનો સહયોગ પૂરો પાડવામાં આવશે. આ એમઓયુ દ્વારા સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે વધુ મજબૂત અને સહયોગ વિકસાવવામાં મદદ મળશે તેમ શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું.
1: આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સરકારે આજે ઓટોમેશન એનીવેર નામની કંપની સાથે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કર્યું છે અને એમાં આગામી 10 વર્ષની અંદર એઆઈ સંબંધી પહેલ માટે ₹100 કરોડની સહાયતા પ્રાપ્ત થવાની છે.
0: શાળામાં અભ્યાસ કરતી 10 લાખથી વધુ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી નેપકીન અપાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ માટે રાજ્ય સરકારે 46 કરોડ રૂપિયાથી વધુનું બજેટ મંજૂર કર્યું છે. આ પહેલ હેઠળ ધોરણ 6 થી 12ની સરકારી શાળાઓની દરેક દીકરી દીઠ વાર્ષિક 360 રૂપિયાની બજેટ જોગવાઈ સાથે દર મહિને ગુણવત્તાયુક્ત સેનેટરી નેપકીન વિનામૂલ્યે આપવામાં આવશે. આ નિર્ણયના પ્રત્યક્ષ અમલીકરણ અને વિતરણની દેખરેખ માટે શાળાના જ મહિલા શિક્ષકને નોડલ શિક્ષક તરીકેની મુખ્ય જવાબદારી સોંપાઈ છે. પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે આજે રાજ્યભરના શિવ મંદિરમાં સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં સવારે દ્વાર ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાવો લીધો. દરમિયાન મંદિર પરિસરમાં યોજાયેલી સોમનાથ મહાદેવ દાદાની પાલખી યાત્રામાં જય સોમનાથ, હર હર મહાદેવ જેવા નાદ ગુંજી ઉઠ્યા હતા. યાત્રીઓની સુરક્ષા માટે 1000 જેટલા પોલીસ જવાન તૈનાત કરાયા હોવાનું નાયબ જિલ્લા પોલીસ વડા સીસી ખટાણાએ જણાવ્યું હતું.
2: સોમનાથ મંદિરમાં આજે પ્રથમ શ્રાવણ મહિનાનો સોમવાર હોય આને ધ્યાનમાં રાખી 1 DYSP, 6 PI PSI એમ મળીને કુલ 1000 પોલીસની ટીમ અહીંયા તહેનાત છે. તેમજ BDDS QRTની ટીમ, ડોગ સ્કોડ, ટ્રાફિક બ્રિગેડ અને QRTના માણસો પણ અહીંયા દિવસ રાત ફરજ બજાવે છે. યાત્રિકો આ શ્રાવણ મહિનાના આ સોમવારે સારી રીતે ભગવાનના દર્શન કરી જાય એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમે
0: અરવલ્લીમાં મોડાસા શહેરના ગિરિનાથ મહાદેવ, ઉમાપતિ મહાદેવ સહિતના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ હિંડોળા મનોરથ અંતર્ગત સાવન ભાદો અને નૌકા વિહાર મનોરથ ઉજવાયો. આ અંગે એક શ્રદ્ધાળુઓએ પ્રતિક્રિયા આપી.
3: ખાતે નૌકા વિહાર અને સાવન ભાદવ નો જે મનોરથ કર્યો છે એ જોઈને અમે ધન્ય અનુભવીએ છીએ કે આવો જોઈને આજે દિલ આનંદ આનંદ થઈ ગયું અને ભગવાનના દર્શન કરવાથી મનને એકદમ શાંતિ મળી અને શામળિયાના દર્શન કરવાથી વારંવાર પોતાના ધારેલા તમામ કારણ પૂર્ણ થાય છે એવી મને અતુટ શ્રદ્ધા છે. શામળિયા ભગવાનની જય.
0: તો બોટાદમાં સાળંગપુરના સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ મંદિરના ગર્ભગૃહમાં હનુમાન દાદાને શિવ સ્વરૂપ શણગાર કરાયો. મંદિરમાં સમગ્ર શ્રાવણ માસમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવપૂજન કરાશે તેમજ

0: શ્રીહરિ મંદિરમાં ભવ્ય તથા દિવ્ય હિંડોળા દર્શનનું પણ આયોજન કરાયું છે. મહેસાણાના શિવ મંદિરમાં પણ આજે સવારથી જ ભગવાન શિવજીના નાદથી ગુંજી ઉઠ્યા છે. ઊંઝા તાલુકાના સુનક ગામમાં આવેલું 11મી સદીમાં બંધાયેલું શિલ્પ સ્થાપત્ય કળાના નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ડાંગમાં મુખ્યમથક આવવાના દંડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પૌરાણિક હોવાનું મનાતા મોટી સંખ્યામાં ભક્તો પૂજા અર્ચના કરવા આવી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં ગિલેનબારી સિન્ડ્રોમ GBSના શંકાસ્પદ કેસના પગલે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે શાળા અને બાળ સંભાળ સંસ્થાની મુલાકાત સ્થિતિની સમીક્ષા કરી. તેમણે વિરણીયા પાનમપાલા શાળા અને બાળ સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી. દરમિયાન તેઓએ બાળકોને અપાતા ભોજનની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરી સંબંધિતોને કડક સૂચના આપી હતી.
1: હેલ્થની ટોટલ 21 ટીમ્સ અહીંયા લુણાવાડામાં કામ કરે છે. જે લોકોને સવાર 9 વાગ્યાથી 59 હાઉસીસના સર્વે કર્યા છે. જ્યાં જ્યાં સિમ્ટમ્સ મળે છે ત્યાં ત્યાં એમને હેલ્થ ટીમ ચેક કરે છે અને જો જરૂર પડે હોસ્પિટલમાં પણ મોકલે છે. આ 21 ટીમ્સ જેમાં MOFS છે એમને સાથે પણ હેલ્થ ટીમ સતત કોન્ટેક્ટમાં છે અને એમના સારવાર જ્યાં જ્યાં થાય છે એમના સ્ટેટસ પણ લે છે.
0: સુરેન્દ્રનગરના ચોટીલામાં ફટાકડાના એક વખારને સીલ એટલે કે તાળું લગાવી દેવાયું છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમિયાન માન્ય પરવાના વગર ફટાકડાનો સંગ્રહ અને વેચાણ કરાતું હોવાનું જણાતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચોટીલાના નાયબ કલેક્ટર અને મામલતદારની ટુકડી દ્વારા કરાયેલી આ કામગીરી દરમિયાન 10 લાખ રૂપિયાથી વધુનો ફટાકડાનો જથ્થો કબજે કરી વખારના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું અમારા પ્રતિનિધિ દિનેશ પરમારે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: નમસ્કાર. હવે આપ ડાંગ જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો. લેખિકા મુનિરા શેખ. ડાંગ જિલ્લો ખૂબસૂરતીમાં શિરમોર ગણાય છે. ઓગસ્ટ મહિનામાં ડાંગનું સૌંદર્ય ચારે ખૂણેથી ખીલી ઉઠે છે. નાના મોટા ઝરણા, જળધોધ અને ડુંગરો ઉપર પથરાયેલી લીલી વનરાજી મન મોહી લે તેવું વાતાવરણ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. જિલ્લાના સુબીર સ્થિત નવજ્યોત હાઈસ્કૂલ ખાતે પ્રભારી મંત્રી ડૉક્ટર જયરામ ગામિતની અધ્યક્ષતામાં

નો પણ સન્માન કરાયું હતું. પર્યાવરણ સંવર્ધનના સંદેશ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીત વંદે માતરમથી અને સમાપન રાષ્ટ્રગાન જનગણ મનથી કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આહવા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા યોજાઈ ગઈ. રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ યાત્રાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, ગ્રામજનો, વેપારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ, દેશભક્તિના ગીતો અને બેન્ડની સુરાવલીઓથી સમગ્ર આહવા રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એનડી પરમારે કહ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બનાવવાનો અને રાષ્ટ્રધ્વજની આન બાન અને શાન જાળવવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ અને ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામિત સહિતના મહાનુભાવો જોડાયા હતા.

ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાખી મેળાનું આયોજન કરાયું. સ્વદેશી રાખી સ્વાવલંબનની દોરીની વિષય વસ્તુ સાથે શરૂ થયેલો આ મેળો આગામી 23 ઓગસ્ટ સુધી દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મહિલા કારીગરો તથા સ્વસહાય જૂથોને તેમની હસ્તકળા અને ઉત્પાદનોના વેચાણ માટે મંચ મળી રહે અને મહિલાઓમાં આત્મનિર્ભરતા તથા રોજગારીની તકોને પ્રોત્સાહન મળે તે આ મેળાનો હેતુ છે. મહિલાઓ દ્વારા નિર્મિત હસ્તકળાની કૃતિઓ, રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ તેમજ ઘર સુશોભનની આકર્ષક કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ આ મેળામાં કરવામાં આવી રહ્યું છે. આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા આ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમુદાય દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરના સમયે વરસાદ વચ્ચે પરંપરાગત વેશ પરિધાન અને વાજિંત્રો સાથે ડાંગી કહાડિયા અને પાવડીના સુરતાલે તેમજ તેની સાથે ડીજેના તાલે આદિવાસી સમુદાય સહિત નગરજનો સંગીતના સુરતાલે નાચતા ગાતા રેલી સ્વરૂપે શોભાયાત્રા યોજાઈ હતી. હમણાં જ આપ ડાંગ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખિકા હતા મુનિરા શેખ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.